નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. આજે નિજ જયષ્ઠ સુદ 14 વિક્રમ સંવંત 2082, એટલે કે તારીખ 28 જૂન ઈસવીસન 2026, રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી.

जी समग कटारी कोई सुरा नर जिले अने मन कायर नु काम।

श्रोता मित्रों, हमणां आप सांभळी रह्या हता भक्ति संगीतनी अर्चना। रेडियो सेट पर आपे ट्यून करेल छे आकाशवाणीनुं राजकोट केन्द्र, અને પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન।

0: श्रोता मित्रों, हमने आप सांभळी रह्या हता विविध भारती कार्यक्रम श्री रामचरित मानस गान आकाशवाणीनु आ राजकोट केन्द्र छे। मीडियम वेव 370.3 मीटर्स एटले के 810 किलो हर्ट्स पर प्रस्तुत छे कृषि माहिती। विषय छे तुलसीनी नफाकारक खेती भाग बे, रजूआत कानन छाया।
1: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે ફરી વાત કરીએ તુલસીની નફાકારક ખેતી વિશે। નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય વનસ્પતિ શાસ્ત્રી જગદીશચંદ્ર બોઝના પ્લાન્ટ ઓટોગ્રાફ્સ પુસ્તકમાં તુલસીના ઉપયોગ વિશેના સ્વતંત્ર ઉલ્લેખ છે। અને આજે વાતની શરૂઆત કરીએ તુલસીના વાવેતરથી, તો એપ્રિલ અને મે માસમાં તુલસીનો પાક શરૂ કરી શકાય છે। એપ્રિલ અથવા તો મે મહિનામાં તુલસીના ધરવાડિયા માટે 1 હેક્ટરમાં 1 કિલો બીજની જરૂરિયાત રહે છે। તુલસીનો છોડ સખત છે, તેથી વધુ રોગો તેને અસર કરતા નથી। 15,000 થી 20,000 રૂપિયાનો તેમાં ખર્ચ થાય છે। હવે જો રોપણી, પાણી, ખાતર અને એના લણવાની વાત કરીએ, તો 45x45 સેન્ટીમીટરના અંતરે છોડ વાવી શકાય છે। 8 દિવસે કે 15 દિવસે સિંચાઈ કરવી પડે છે। સજીવ ખેતી કરતા હોય તો સિઝનમાં 4 વાર જીવામૃત આપી ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે। લણણીના 10 દિવસ પહેલા પાણી આપવાનું બંધ કરવું પડે છે। તુલસીની કાપણી યોગ્ય સમયે થાય તો જ તેલની માત્રા સારી મળે છે। છોડ ઉપર ફૂલો આવે એટલે તેલનું પ્રમાણ ઘટે છે। RRLOP-14 આ જાતનો તુલસીનો પાક 3 વખત લેવામાં આવે છે। તુલસીની લણણી થોડી ઊંચાઈથી કરવાથી બીજી વાર તેની લણણી કરી શકાય છે। કરાર આધારિત તુલસીની ખેતી પણ કરી શકાય છે। ઔષધીય ગુણધર્મોને કારણે તુલસીની બજારમાં ખૂબ માંગ છે। તુલસીમાંથી મળતા કેમિકલ્સ અલગ અલગ હોય છે। મીઠી તુલસીમાંથી 76% મિથાઇલ એવિકોલ તથા 18% લોનોલુલુ કેમિકલ મળે છે, જે મિથાઇલ એવિકોલને ડિસ્ટિલેશન પછી ફરીથી ફેક્સિલેશન કરવાથી અનેથાલ મળે છે, જે વરિયાળી જેવી સુગંધ ધરાવતું હોય છે। દરેક ટૂથપેસ્ટ અથવા માઉથવોશ ઉત્પાદકને આની જરૂરિયાત રહે છે, તેમજ લોનોલુલુ શેવિંગ ક્રીમમાં પણ વપરાય છે। અને આ સિવાય પણ તેના ઘણા ઉપયોગ છે। લાંબા સમયથી ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિવિધ દવાઓમાં તેના તેલનો ઉપયોગ કરી રહી છે। ગુજરાત રાજ્યમાં તુલસી પાકનું વાવેતર કે ઉત્પાદન ખાસ નોંધાયું નથી, જેથી આયુર્વેદિક ઔષધિ બનાવતી કંપનીઓ તુલસીની આયાત ઊંચા ભાવ આપી અન્ય રાજ્યમાંથી કરે છે। તુલસીના પાકનું મૂલ્યવર્ધન પણ કરી શકાય છે। તુલસીના છોડને છાયામાં છૂટો છૂટો કરીને 48 કલાક સૂકવવાથી ડિસ્ટિલેશન દ્વારા 4 થી 6 કલાકમાં 1 ટનમાંથી 5 થી 6 કિલો તેલ મળે છે। તેલ કાઢ્યા પછીનો વેસ્ટ બોઇલરમાં બળતણ તરીકે કામ કરે છે, જેથી બળતણનો ખર્ચ થતો નથી। તુલસીનો પાક 3 મહિનામાં લઈને 3 લાખ રૂપિયા કમાઈ શકાય છે। ઔષધીય છોડની ખેતી અને વ્યવસાય ઓછા સમય અને ઓછા ખર્ચમાં કમાણી કરી આપે છે। લખનૌના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ અને એરોમેટિક પ્લાન્ટ સંસ્થાએ તુલસીની નવી જાતની શોધ કરી છે। રોગો તેના પર બહુ અસર કરતા નથી। RRLOP-14 આ જાતના તુલસીના છોડે ઉત્તર ભારત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ભારતમાં સારા પરિણામો આપેલા છે। સિંચાઈ ઓછી વખત કરવી પડે છે અને વાવેતરનો યોગ્ય સમય જુલાઈનો પ્રથમ સપ્તાહ છે। લખનૌમાં તુલસીના લીલા પાંદડાનું વિશાળ માર્કેટ છે। આ સિવાય ભારતમાં લગભગ દરેક ઔષધિ નિર્માતાને તેની જરૂર પડતી હોવાથી તેના વેચાણ માટે ખેડૂતોને ઘણું બહોળું તેમજ સતત ચાલતું માર્કેટ મળી રહે છે। ઓછો ખેતી ખર્ચ અને વધુ નફો કરી આપતી આ ઔષધિની ખેતી ખૂબ જ ફાયદાકારક છે। તો કૃષિ માહિતીમાં આજે વાત કરી તુલસીની નફાકારક ખેતી વિશે। ફરી મળીએ ત્યાં સુધી સૌને

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં તુલસીની નફાકારક ખેતી ભાગ બે, રજૂઆત કાનન છાયાની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર છે, લગભગ 810 કિલોહર્ટઝ પર. પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર આગામી 24 કલાક દિવસ દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા.

અત્યારે થોડી વાર બાદ 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સાંભળશો કૌશર હાજીનું ગાયન, રાગ બિભાસ, તબલા સંગત કુણાલ વ્યાસ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે ડુગોંગ માછલી વિશે જાણવા જેવું. પ્રસ્તુતિ પ્રકાશ ચેતન્ય સ્વામીની.

8:30 વાગે નિરખને ગગનમાં ભજનોના ગાયક કલાકાર છે અતુભાઈ નૈયારણ. 8:50 કાવ્યધારામાં કવિશ્રી ડોક્ટર ઉર્વિશ વસાવડાના સ્વરચિત કાવ્યો. 9:15 મનોરંજન અને 10 બાલસભા. નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીતમાં સાંભળશો પૂનમ બારોટના સ્વરમાં લોકગીતો અને ત્યારબાદ લક્ષ્મણ બારોટના સ્વરમાં ભજનો.

10:55 મિનિટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત ભાગ 135 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. મન કી બાત કાર્યક્રમનું ગુજરાતી ભાવાનુવાદ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

બપોરે 12:30 વાગે સહિયર કાર્યક્રમ રાજકોટ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો, જેમાં શ્રેણી નારી સંતોની શબદયાત્રા ભાગ 6, સંત કવિયત્રી મીરાબાઈની વાણી ભાગ 3, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજનના ગાયક કલાકાર લલિતા ઘોડાદરા અને ગીતા ચૌહાણ, નિર્માણ અટલ શર્મા. 1:10 મિનિટે સુગમ સંગીત, 1:15 વાગે જય ભારતી કાર્યક્રમ, 2:40 મિનિટે સંઘ ગાન શિક્ષણ, સાંધ્યકાલીન સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે સુગમ સંગીત, 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. આદર્શ હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે. અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનું ઇન્ડોનેશિયા સામે 3-2 પરાજય. હવે કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે ટક્કર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 0-5 વર્ષના કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 863 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ આવતીકાલથી 1,725 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં અંદાજીત 3,26,902 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે. 5,000થી વધુ કર્મયોગીઓ પોલિયો રસીકરણ કામગીરીમાં જોડાશે. વહીવટી તંત્ર દ્વારા બાળકોને નજીકના પોલિયો રસીકરણ બૂથ પર લઈ જઈ પોલિયો વિરોધી રસીના ટીપા અવશ્ય પીવડાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે. આ નવી પહેલનો ઉદ્દેશ્ય પરિવારો માટે આરોગ્ય સંભાળ ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. દિવસની શરૂઆતમાં શ્રી શાહ અમદાવાદમાં ચાંદલોડિયામાં બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાના સ્તરની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને સ્થાનિક પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ લોક દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ લોક દરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન

0: આંગણવાડીના બાળકો માટે રમકડાં બેંક હેઠળ 28,000 રમકડાં એકત્રિત કરી બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મત વિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે તેમ પણ તેમણે સંવાદ દરમિયાન જણાવ્યું હતું. પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલનું ઇન્સ્ટોલેશન આપણા વિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે મત વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્યમાન કાર્ડની સુવિધા મળી ચૂકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પણ કરાશે અને અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ હરિયાળી લોકસભા બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રીન કવર વધારવા શ્રી શાહના સૂચન મુજબ 101 ઓક્સિજન પાર્કની ઓનલાઈન વિગતો એક ક્લિક પર મળશે. સોસાયટીઓ અને જીઆઈડીસીમાં સઘન વૃક્ષારોપણ થશે, જ્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 82 વન કવચ બનાવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1,26,00,000થી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોક ભાગીદારી વધારવા ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને ઘરદીઠ 1 મફત છોડ અપાશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં 19 કિલોગ્રામ કરતાં વધુ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડે જણાવ્યું હતું.
1: सर क्राइम ब्रांच ने एक सतीश मनोहर मेहता शख्स को कस्टडी में लिया है. वो अहमदाबाद का वारस के पास अखबार नगर से 19 किलो 812 ग्राम गांजा के साथ उसे कस्टडी में लिया है. उसकी कस्टडी के दरमियान पता चला है कि वो राजस्थान का कोई शख्स है, सीताराम गुज्जर, जो भिलवाड़ा से है. उसी के पास से गांजा लेके आता था और यहाँ अहमदाबाद में प्रवीण ठाकुर करके उसे सप्लाई कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ માપ માંડી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજની દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવાઈ દે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ કાફલાએ દરિયાપુર, શાહપુર, કાલુપુર અને જમાલપુર જેવા વિસ્તારોની ગલીઓમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઇટેક ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा कोई बदलाव नहीं होगा और आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है.
0: રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના હળદમાં સૌથી વધુ 1.25 ઇંચ તો મહીસાગરના કડાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કડાણાના સરસવા, ટીડવાસ, ગોધડ તેમજ પૂનાવાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મેઘરજના રામગઢી, રાજપુર, રોણિયા, કસાણા અને વડથલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. બીજી તરફ માલપુર, નગર, સજ્જનપુરા, લીંબોદરા, ગોવિંદપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં રમાઈ રહેલી

0: એબીસી મેન્સ કપ 2026ની બીજી સેમીફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતીય ટીમ આજે ત્રીજા સ્થાન અને કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે રમશે. મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી. પ્રથમ સેટમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરતા 25-15થી સરળ જીત મેળવી હતી. જો કે ઇન્ડોનેશિયાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી અને 26-24થી સેટ જીતી મેચ 1-1થી બરાબરી પર લાવી હતી. હવે ભારતીય ટીમનું લક્ષ્ય કાંસ્ય ચંદ્રક જીતવાનું રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને એબીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ જોધા અકબર ફિલ્મનું ગીત, સ્વર બેલા શિંદેનું, સંગીત યાર રહેમાનનું, ગીતકાર જાવેદ અખ્તર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે અલખા યાજ્ઞિકના સ્વરમાં તેરે નામ ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત હિમેશ રેશમિયાનું, ગીતકાર સમીર. શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં કૌશર હાજીનું ગાયન. રાગ બિભાસ, તબલા સંગત કુણાલ વ્યાસ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करेंगे और वहां रहने वाले भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. इसके बाद प्रधानमंत्री मोदी रोशकेमन में आयोजित राष्ट्रीय दिवस समारोह में हिस्सा लेंगे. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रीय दिवस और स्वतंत्रता के स्वर्ण जयंती समारोह में मुख्य अतिथि के रूप में शामिल हो रहे हैं. यह यात्रा भारत और सेशल्स के बीच मजबूत और लंबे समय से चले आ रहे मित्रतापूर्ण संबंधों को और मजबूत करने का प्रतीक है. साथ ही यह दोनों देशों की हर क्षेत्र में द्विपक्षीय सहयोग और संबंधों को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11 वागे मन की बात कार्यक्रम में लोगों समक्ष पोताना विचारों रजू करशे. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 135મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. આ નવી પહેલનો હેતુ પરિવારો માટે હેલ્થ કેર ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત આજે સવારે શ્રી શાહ અમદાવાદમાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને પક્ષના સ્થાનિક સભ્યો સાથે વાર્તાલાપ કરશે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ચેન્નાઈ બંદર દ્વારા ભારતમાં ગેરકાયદેસર ફટાકડાની દાણ ચોરી કરવાના 2 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ ફટાકડા ચીનમાં બનાવવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ ચીનથી આવતા 2 કન્ટેનર જપ્ત કર્યા હતા, જેમાં ટ્રોલી બેગ અને સ્પીયર ભરેલા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં આશરે 46,000 ફટાકડા છુપાયેલા હતા. એક અલગ કિસ્સામાં ચેન્નાઈ કસ્ટમ વિભાગે ચાઇનીઝ ફટાકડાની દાણચોરી કરતી એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સહેન્ડલ AIN_ABADને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વગર યાત્રા ન કરવા સલાહ આપી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં કૌશર હાજીનું ગાયન, રાગ વિભાસ, તબલા સંગત કુણાલ વ્યાસ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી.

0: કરી છે. એક અહેવાલ સાંભળીએ.
1: વિદેશ મંત્રાલયને કહા હૈ કે કુછ ભારતીય શ્રદ્ધાલુ નિજી ટૂર ઓપરેટરો કે જરીયે કૈલાશ માનસરોવર યાત્રા કે લિયે નેપાલ તો પહોંચ ગયે, લેકિન ઉનકે પાસ ચીન મે પ્રવેશ કે લિયે જરૂરી વીઝા ઓર પરમિટ નહીં થે. ઇસ કારણ કઈ શ્રદ્ધાલુઓ કો યાત્રા કે સમય સમસ્યાએ પેશ આઈ હૈ ઓર ઉન્હોને મંત્રાલય સે મદદ માંગી હૈ. મંત્રાલય ને કહા હૈ કે શ્રદ્ધાલુ સભી જરૂરી યાત્રા દસ્તાવેજ મિલને કે બાદ હી યાત્રા શરૂ કરે. ઉસને કહા હૈ કે કેવલ ઇસ ઉમીદ મે યાત્રા શરૂ ના કરે કે આગે ચલકર પરમિટ યા વીઝા મિલ જાયેગા, ક્યોંકિ ઇસસે યાત્રા કે દૌરાન પરેશાની હો સકતી હૈ. મંત્રાલય ને શ્રદ્ધાલુઓ કહા હૈ કે યાત્રા પર જાને સે પહેલે યહ સુનિશ્ચિત કર લે કે ઉનકા ટૂર ઓપરેટર પંજીકૃત ઓર અધિકૃત હૈ. મંત્રાલય કા કહના હૈ કે ઇસ સલાહ કા ઉદ્દેશ્ય શ્રદ્ધાલુઓ કી યાત્રા કો સુરક્ષિત, સુગમ ઓર પરેશાની સે મુક્ત બનાના હૈ. રોહન કે સાથ અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. દરમિયાન 20 જૂને કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓનો પહેલો સમૂહ નાથુલા પાસ ખાતે ભારતીય ચીન સરહદ દ્વારા ચીનમાં પ્રવેશ્યો છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 1430 થયો છે. ગયા બુધવારે વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. દેશમાં 68,000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. લાગુએરા પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે. અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળોએ હુમલા કર્યા છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેલ ટેન્કર કીકુ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનની લશ્કરી થાણા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ, હવાઈ મથકો, ડ્રોન અને ખાણકામ ક્ષમતાઓને નિશાન બનાવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર કીકુ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ટેન્કર 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ લઈને હોર્મુઝ સમુદ્ર દુનિયામાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન ઈરાની રાજ્ય મીડિયાએ હોર્મુઝની ઉત્તરે વિસ્ફોટના અહેવાલ આપ્યા હતા. કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેમીફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટોને 22-20, 15-21, 21-19 હરાવ્યો હતો. આજે પુરૂષોની સિંગલ્સની બીજી સેમીફાઇનલમાં ભારતના રોનક ચૌહાણનો સામનો ચાઇનીઝ તાઇપેઈના સુન લી યાંગ સામે થશે. દરમિયાન મહિલા સિંગલ્સમાં ભારતની દેવિકા સિહાગ સેમીફાઇનલમાં ડેનમાર્કની લાઇન સામે હારી ગઈ હતી. ગોવાના 14 વર્ષીય એથેન વાન્ઝે બોન્સિયા અને હર્ઝેગોવિયાનમાં યોજાયેલી સારા જેવો જીએમ મિશ્ર ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મે હાંસલ કર્યો છે. એથન ભારતનો 96મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. આ સિદ્ધિ સાથે એથન અનુરાગ માલ અને લિયોન મેન્ડોન્કા બાદ ગોવાનો ત્રીજો ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. એથને 10 ગ્રાન્ડમાસ્ટરને હરાવી આ ખિતાબ જીત્યો છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. ગુજરાત સમાચારે અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ ભારતમાં ધ્રુજારીને મુખ્ય મથાળું બનાવ્યું છે. સંદેશની હેડલાઇન છે ઈરાનના શસ્ત્રભંડાર પર અમેરિકા દ્વારા હુમલા. 1 લાખ કરોડ નાયબ માર્કેટમાં 40 લાખ ડ્રાઈવર માટે શૂન્ય કમિશનની ભારત ટેક્સી, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. નવગુજરાત સમયે રામ મંદિરમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કરોડોના દાનની ચોરીને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પેપર લીક ટેટની પરીક્ષા મોકૂફ, કરાચીમાં આત્મઘાતી હુમલામાં 9ના મોત, ઓપન એઆઈ એન્થ્રોપિકના નવા એઆઈ મોડેલ પર ટ્રમ્પ સરકારના નિયંત્રણો જેવા વિવિધ સમાચારો પણ વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હેર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને

0: જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે ડુગોંગ માછલી વિશે જાણવા જેવું. પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામીની.

પર્યાવરણ વિશે 5 મિનિટમાં આજે વાત કરવી છે ડુગોંગ માછલી વિશે. પૃથ્વી ઉપર દરેક સજીવ જીવન જીવવા માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો ધરાવે છે. આ અનુકૂલનો તેમની બાહ્યકાર રચનામાં કે દેહધાર્મિક ક્રિયાઓમાં જોવા મળે છે. કેટલાક અનુકૂલનો માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત હોય છે, જે નાના પ્રાણીઓ દ્વારા શક્ય નથી. જેમ કે સમતાપી શરીર પ્રણાલી, જેમાં પ્રાણીઓ બહારના તાપમાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તો પણ તે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે. આ પ્રણાલી ફક્ત સસ્તન અને વિહંગ વર્ગના પ્રાણીઓમાં જ જોવા મળે છે. ઉર્જાનો વધુ વપરાશ હોવાથી સરીસૃપ, ઉભયજીવી કે અન્ય પ્રાણીઓ આ અનુકૂલન સાધતા નથી. આ ઉપરાંત પોર્પોઇઝની પણ કેટલીક જાતિઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે ડુગોંગ, જે સમુદ્ર ગાય તરીકે પણ ઓળખાય છે, તે કેટલાક સંશોધન અને સંરક્ષણના કાર્ય દરમિયાન જોવા મળે છે. તેમજ આ પ્રાણીની ઉપસ્થિતિની નોંધ વનકર્મીઓ તેમજ સાગર ખેડૂઓ દ્વારા પણ કરવામાં આવેલ છે. ડુગોંગ પ્રાણી વર્ષ 2020ની શરૂઆતમાં જ સમાચારમાં રહેલું હતું, જેનું મુખ્ય કારણ હતું કે સ્થળાંતર કરતી જાતિઓના સંરક્ષણ અર્થે સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમના નેજા હેઠળ 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું સંમેલન થયું હતું, જેમાં ભારત યજમાન હતું. આ સંમેલન દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સ્થળાંતર કરતી કુલ 7 જાતિઓને સંરક્ષણ હેતુનું પ્રાધાન્ય આપવામાં આવેલ હતું. આ 7 જાતિઓમાં ડુગોંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડુગોંગ વન્યજીવ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 1માં રક્ષિત કરાયેલા છે, તેમજ IUCNની ભય હેઠળની જાતિઓની યાદીમાં વિલુપ્તિ સંવેદનશીલ પ્રાણી તરીકે પણ મૂકવામાં આવેલ છે. ડુગોંગ ખાસ કરીને પશ્ચિમ પ્રશાંત મહાસાગરથી આફ્રિકાના પૂર્વ દરિયાઈ કાંઠે જોવા મળે છે. ડુગોંગ સામાન્ય રીતે દરિયાકાંઠાના હુંફાળા પાણીમાં જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને મોટા અને છીછરા સુરક્ષિત ખાડીના વિસ્તારમાં વધુ હોય છે. ડુગોંગ એકમાત્ર સંપૂર્ણ શાકાહારી એવું દરિયાઈ સસ્તન પ્રાણી છે. ભારતમાં ડુગોંગ ખાસ કરીને અરબી સમુદ્રમાં જોવા મળે છે. સામાન્ય રીતે ડુગોંગ અર્ધ વિચરતી પ્રજાતિ છે, તેમાં અંશતઃ સ્થળાંતર જોવા મળે છે. ડુગોંગમાં પ્રજનન હેતુથી સ્થળાંતર થતું નથી, પરંતુ તે ખોરાકની શોધમાં થોડાક જ દિવસોમાં સેંકડો કિલોમીટરની સફર કરે છે. આ સ્થળાંતર ચોક્કસ દરિયાઈ ઘાસના વિસ્તારોની શોધમાં આવે છે. ડુગોંગ ખોરાક અર્થે લાંબા અંતરનું સ્થળાંતર કરે છે. કોઈ એક જગ્યાએથી ખોરાક લીધા બાદ તે બીજા વિસ્તારમાં જાય છે, ત્યારે અગાઉ ખોરાક લીધેલા વિસ્તારમાં દરિયાઈ ઘાસને ફરીથી વૃદ્ધિ માટે પૂરતો સમય મળી રહે છે. આમ લાંબા સ્થળાંતર બાદ ડુગોંગ જ્યારે ફરીથી એ જ જગ્યા પર પરત આવે ત્યારે તે વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તેનો ખોરાક ઉપલબ્ધ થઈ જાય છે. આ ચક્ર સતત ચાલુ રાખવા ડુગોંગ દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ રહે છે. સામાન્ય રીતે ઉત્તર તરફ ડુગોંગ ઠંડા પાણીથી હુંફાળા પાણી તરફ સ્થળાંતર કરે છે. ભારતમાં ડુગોંગનો વ્યાપ ગુજરાતના દરિયા કિનારેથી દક્ષિણમાં મહારાષ્ટ્ર, કેરળથી લક્ષદ્વીપ ટાપુ સુધીના વિસ્તરેલ હોય છે. જોકે ભારતમાં પૂર્વમાં આવેલ બંગાળની ખાડી કરતા પશ્ચિમે આવેલ અરબી સમુદ્રમાં ડુગોંગ વધુ નોંધાયેલી છે, પરંતુ એક અનુમાન મુજબ ગુજરાતના અરબી સમુદ્ર કે કચ્છની ખાડીમાં જોવા મળતી ડુગોંગ એ ભારતની પશ્ચિમે આવેલા અખાત દેશોના દરિયા કિનારેથી ખોરાકની શોધમાં અહીં આવે છે. સ્થળાંતર માટે ડુગોંગ તેમની વહેલ જેવી જ પૂંછડીનો ઉપયોગ કરીને તરતા હોય છે. તેઓ સંતુલન અને વળાંક માટે તેમના આગળના 3 પક્ષોનો ઉપયોગ કરે છે. ભૂતકાળમાં સંશોધકો અને ખલાસીઓ તેમના સુવ્યવસ્થિત શરીરને કારણે માનતા હતા કે તેઓ મરમેઇડ છે. તેમની આંખો ગોળાકાર હોય છે, નસકોરા મુખની ટોચ પર હોય છે અને પાણીની અંદર હોય છે ત્યારે તે બંધ કરી શકાય તે રીતે હોય છે, જેથી પાણી અંદર ન જાય. અન્ય તમામ દરિયાઈ સસ્તન પ્રાણીઓની જેમ સ્થળાંતર કરતી વખતે ડુગોંગ શ્વાસ લેવા માટે સપાટી પર આવે છે. જો કે વહેલ અને ડોલ્ફિન જેવા કેટલાક અન્ય દરિયાઈ સસ્તન પ્રાણીઓથી વિપરીત ડુગોંગ ખૂબ લાંબા સમય સુધી પાણીની નીચે શ્વાસ રોકી શકતા નથી, ખાસ કરીને જો તેઓ ઝડપથી તરતા હોય. ડુગોંગની

0: of men's singles event at U.S. Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी नुआ राजकोट केंद्र छ मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज पर निरीक्षण गगन में आ कार्यक्रम सांभता पहला आ जाहिरात
2: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

નિરખને ગગનમાં શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આજે સાંભળીએ અતુભાઈ નયારણના સ્વરમાં ભજનો, સાંભળીએ નરસિંહ મહેતાની રચનાને.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નિરખને ગગનમાં કાર્યક્રમ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. ભજનોના ગાયક કલાકાર છે અતુભાઈ નયારણ. સાંભળીએ નરસિંહ મહેતાની રચનાને.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અતુભાઈ નયારણના સ્વરમાં ભજનો. તબલા સંગત બળવંત ગોસાઈ, વાયોલિન આનંદ મકવાણા, રામસાગર કુમન પ્રસાદ નિમાવત અને મંજીરા સુરેશ જતી ગોસાઈ. શ્રોતા મિત્રો, આ સાથે જ નિરખને ગગનમાં આ કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: 8742
1: नंबर एक बार फिर नोट करें 8700001 4242।
2: નવા જમાનાની નવી તસવીર, હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો, આગળ વધો, આજે જ લઈ આવું દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ। આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ। આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં। डिजिटल क्रांति तरफ एक डगलू आगड़, आपकी पोतानी डीडी।

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गाम नो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: સુન સખી, મેરી પ્યારી સખી.
0: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કાવ્યધારામાં ડોક્ટર કવિશ્રી ડોક્ટર ઉર્વિશ વસાવડાના સ્વરચિત કાવ્યો.
4: ગઝલ છે. હાથમાં સૌના હુકમનું તાસ છે, જૂજ લોકોને જ એ અહેસાસ છે. હાથમાં સૌના હુકમનું તાસ છે, જૂજ લોકોને જ એ અહેસાસ છે. ને શેર છે કે છે હકીકત આઈનાની આ તરફ,

છે હકીકત આઈનાની આ તરફ, આઈના પાછળ સદા આભાસ છે, શેર છે, એ જ્વલનશીલ છે, તરત ભડકી જશે, એ જ્વલનશીલ છે, તરત ભડકી જશે, લાગણી તો લાક્ષનો આ વાસ છે, ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું, ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું, અવગતિ પામેલ કોઈ પ્યાસ છે, ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું, અવગતિ પામેલ કોઈ પ્યાસ છે. અને છેલ્લો શેર છે કે બંધ આંખે પણ બધું દેખાય ત્યાં, બંધ આંખે પણ બધું દેખાય ત્યાં, કેટલો ભીતર અજબ અજવાસ છે, બંધ આંખે પણ બધું દેખાય ત્યાં, કેટલો ભીતર અજબ અજવાસ છે. બીજી ગઝલ છે, એક શમણું આંખમાં મોરી ગયું, એક શમણું આંખમાં મોરી ગયું, જે મને ભૂતકાળમાં દોરી ગયું, ના પડી બિલકુલ ખબર છાને પગે, કોણ શૈશવ આપણું ચોરી ગયું. શેર છે, સહેજ ઉડવાની કરી શરૂઆત ત્યાં, સહેજ ઉડવાની કરી શરૂઆત ત્યાં, કોક મર્યાદાની હદ દોરી ગયું, આમ તો રંગીન હતું પહેરણ પછી, આમ તો રંગીન હતું પહેરણ પછી, કોક ભગવો રંગ છટકોરી ગયું. અને છેલ્લો શેર છે કે શ્વાસનો દીવો બુઝાવાની ક્ષણે, શ્વાસનો દીવો બુઝાવાની ક્ષણે, કોણ આવી શગને સંકોરી ગયું, એક શમણું આંખમાં મોરી ગયું, જે મને ભૂતકાળમાં દોરી ગયું. ગઝલ છે, છેતરે જે જિંદગીના છળ મને, છેતરે જે જિંદગીના છળ મને, એ જ આપે જીવવાનું બળ મને, ઊંઘમાં સપનાઓ હો ચારે તરફ, ઊંઘમાં સપનાઓ હો ચારે તરફ, જાગતા ઘેરી વળે અટકળ મને. ને શેર છે કે સાવ તું સાચી ગણે છે જે કથા, સાવ તું સાચી ગણે છે જે કથા, એ જ લાગે 100% પોકળ મને, એક પળ ફુરસત ન લેવા દે કદી, એક પળ ફુરસત ન લેવા દે કદી, દોડતો રાખે સતત મૃગજળ મને. અને છેલ્લો શેર છે કે મારું સરનામું કશે નહોતું લખ્યું, મારું સરનામું કશે નહોતું લખ્યું, કા છતાં પીડા મળી કેવળ મને, છેતરે જે જિંદગીના છળ મને, એ જ આપે જીવવાનું બળ મને. બીજી ગઝલ છે, છે અનાહત કે પછી આ નાદ આહત, છે અનાહત કે પછી આ નાદ આહત, તું જરા સમજી લે બે વચ્ચે તફાવત, છે અનાહત કે પછી આ નાદ આહત, તું જરા સમજી લે બે વચ્ચે તફાવત. ને શેર છે કે જિંદગીભર સાચવીશું એ જતનથી, જિંદગીભર સાચવીશું એ જતનથી, પંચ તત્વોની મળી છે જે અમાનત, માછલા સૌ આપણે જળ એ જ જીવન, માછલા સૌ આપણે જળ એ જ જીવન, કેમ કરશું આપણે જળથી બગાવત. ને શેર છે કે શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે, શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે, એટલે તો આદરી છે આ સખાવત. ને છેલ્લો શેર છે કે ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે, ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે, ક્યાં તને મળશે વધુ ઊંચી અદાલત, છે અનાહત કે પછી આ નાદ આહત, તું જરા સમજી લે બે વચ્ચે તફાવત. આ ગઝલ એક ટૂંકી બેરની છે, જો વરસાદ આવે તો તું યાદ આવે, જો વરસાદ આવે તો તું યાદ આવે, પછી માટી મહેકે ને ઉન્માદ આવે, ક્ષણો આ સુખોની દુખો બાદ આવે, ધરા કંઈક કંપે કોઈ નાદ આવે, ગગન ગોખલેથી ગહન સાદ આવે, જો વરસાદ આવે તો તું યાદ આવે. આ ગઝલ છે, અફઘાન યુદ્ધ વખતે લખાયેલી હતી, યુદ્ધની વાત છે. મોતનું તાંડવ હવે છે ચો તરફ, વસ્તીમાં પણ દવ હવે છે.

0: ચોતરફ, મોતનું તાંડવ હવે છે ચોતરફ, વસ્તીમાં પણ દવ હવે છે ચોતરફ, ન્યાયનું પલ્લું નમે કોનું વધુ, ન્યાયનું પલ્લું નમે કોનું વધુ, એ જ તો અવઢવ હવે છે ચોતરફ, શહેર પલટાયા સ્મશાનોમાં બધા, શહેર પલટાયા સ્મશાનોમાં બધા, ના કશો પણ રવ હવે છે ચોતરફ, ને શેર છે કે જન્મ બદલે મૃત્યુ પામે છે શિશુ, જન્મ બદલે મૃત્યુ પામે છે શિશુ, એ કથા સંભવ હવે છે ચોતરફ, ને છેલ્લો શેર છે કે નામ અલ્લાહ કે મસીહાનું લઈ, નામ અલ્લાહ કે મસીહાનું લઈ, દોડતા દાનવ હવે છે ચોતરફ, મોતનું તાંડવ હવે છે ચોતરફ, વસ્તીમાં પણ દવ હવે છે ચોતરફ. આ હતી સાંપ્રત યુદ્ધની ગઝલ, ને એની સામે આ એક શાશ્વત યુદ્ધની ગઝલ છે કે જંગ ચાલે છે અનાદિકાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી, ને શેર છે કે ત્યાં જ એ સંઘર્ષ થઈ જાતો શરૂ, ત્યાં જ એ સંઘર્ષ થઈ જાતો શરૂ, જ્યાં શિશુ જુદું પડે છે નાળથી, વૃક્ષ થાવાની લઈને ઝંખના, વૃક્ષ થાવાની લઈને ઝંખના, વૃક્ષ ફળ છૂટું પડે છે ડાળથી, ને શેર છે કે એક મળદું સ્કંધ પર સૌના અહીં, એક મળદું સ્કંધ પર સૌના અહીં, ને મથામણ રોજની વેતાળથી, ને છેલ્લો શેર છે કે શોધ છે એ વેણની સૌને સતત, શોધ છે એ વેણની સૌને સતત, ઉદ્ભવે જે સાતમાં પાતાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી. બીજી ગઝલ છે, દુખી કોઈ જણને હસાવી તો જો, દુખી કોઈ જણને હસાવી તો જો, ખુશી તારી જગને જણાવી તો જો, પછી આવશે અવસરો ખુદ બખુદ, પછી આવશે અવસરો ખુદ બખુદ, તું તોરણથી ઘરને સજાવી તો જો, ને શેર છે કે છું બાળકના જેવો હજી હું સરળ, છું બાળકના જેવો હજી હું સરળ, મને એ રીતે તું મનાવી તો જો, નહીં ખોટ સાલે સૂરજની તને, નહીં ખોટ સાલે સૂરજની તને, જરા એક દીપક જલાવી તો જો. અને છેલ્લો શેર છે કે હકીકતમાં ઈશ્વર ઊભો છે અહીં, હકીકતમાં ઈશ્વર ઊભો છે અહીં, ખરેખર તું મસ્તક નમાવી તો જો, દુખી કોઈ જણને હસાવી તો જો, ખુશી તારી જગને જણાવી તો જો.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ કાવ્યધારા કાર્યક્રમમાં સાંભળી રહ્યા હતા કવિશ્રી ડોક્ટર ઉર્વિશ વસાવડાના સ્વરચિત કાવ્યો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર, નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 800 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનું કાર્યક્રમ મનોરંજન.

તમે અથવા કે તુંમાં પ્રેમ વધુ છે એ આપ સહજ જાણો છો. જ્યારે પ્રેમ ઉષ્માસભર વધી જતો હોય ત્યારે તમેમાંથી તું શબ્દ આપોઆપ આવી જાય છે. એટલે જ કવિયત્રી અંજના ગોસ્વામી અંજુમાનંદ લખે છે, તમે કહું કે તું એ રોજ વિચારું હું, એ જ મીઠી મૂંઝવણમાં મારો દિવસ ગુજારું હું. ઘડીક તમે બહુ વાલા લાગો, લાગો અનહદ પ્યારા, ઘડીક તમે બહુ મીઠા લાગો, ઘડીક સાવ જ ખારા. ખબર નહીં આ હૈયું મારું તમને સમજે શું, તમે કહું કે તું. તું કહું તો બહુ નાના લાગો, તમે કહું તો મોટા. સંબોધનના શબ્દોમાં બે જ છે શબ્દના કોટા, ક્યાંક એ બંને કાંટા જેવા, ક્યાંક એ બંને રૂ, તમે કહું કે તું. સંબોધનમાં શું રાખ્યું છે, જ્યાં હોય સાચો પ્રેમ, છતાં તમને સારું લાગે એમ કહેજો અમને એમ. તમે કરો સંબોધન ગમતું, સહમત હું તો છું, તમે કહો કે તું.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપણે અલકા યાજ્ઞિકના સ્વરમાં સાજન ફિલ્મનું ગીત સાંભળ્યું, સંગીત નદીમ શ્રવણનું.
1: ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

મિત્રો, કવિ તુષાર શુક્લ લખે છે, તું પૂછે પ્રેમનું કારણ, હું કરતો પ્રેમ અકારણ, પ્રેમ તો કેવળ પ્રેમ છે, એમાં શું કારણ, શું કેમ, ચાહીએ એને ચાહતા રહીએ, ભૂલી સગળા વેમ, હું પામ્યો એટલું તારણ, આ પ્રેમ છે સાવ અકારણ, ફૂલ સરીખો સહજ ખીલે ને રેલી રહે સુગંધ, પ્રેમ છે કેવળ પ્રેમ ને માટે શાના ઋણાનું બંધ, ના શરતોનું કોઈ ભારણ, આ પ્રેમ છે સાવ અકારણ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે કુમાર સાનુ અને અનુરાધા પોડવાલના સ્વરમાં આશિકી ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત નદીમ શ્રવણનું, શબ્દરચના સમીરની.
1: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટર એ નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

મિત્રો, કવિ મિલિંદ ગઢવી લખે છે, હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે. હું શબ્દ બનીને સળગું છું, એ મૌન લખીને ઘૂંટે છે. તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે. તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના સ્વરમાં મોહરા ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું. સંગીત બીજુ શાહનું, શબ્દરચના આનંદ બક્ષીની. મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

મિત્રો, કવિયત્રી અંજના ગોસ્વામી અંજુમાનંદ વધુ એક રચનામાં લખે છે, તે કહ્યું તું મને એ બધું યાદ કર, આપણી વચ્ચે જે પણ હતું યાદ કર, જિંદગી થઈતી જેના થકી તરબતર, તું કમોસમનું એ માવઠું યાદ કર, ને સમજ આમ તો બહુ હતી બેઉમાં, તો પછી ક્યાં પડ્યું વાંખું, તું યાદ કર, કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા, એ બધું સુખ હવે ક્યાં ગયું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે બોમ્બે ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર હરિહરન અને કવિતા કૃષ્ણમૂર્તિનું, સંગીત એ આર રહેમાનનું. મિત્રો, કવિ હરેશ વડાવિયા લખે છે, ખૂબ ઊંડા શ્વાસની આ વાત છે, સ્પર્શના અહેસાસની આ વાત છે. આ ધરા ચર્ચાઈ ગઈ વરસાદથી, આમ તો આકાશની આ વાત છે. કોઈપણ જગ્યાએ ઉગી નીકળે, મૂળમાં વિશ્વાસની આ વાત છે.

કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ક્રિમિનલ ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું. સંગીત એમ કરીમનું, ગીતકાર ઇન્દિવર. મિત્રો, કવિ દેવેન્દ્ર રાવલ લખે છે, તું નથી મહેફિલમાં તો ચારે તરફ સુનકાર છે, આ ચળકતી રોશની પણ મારે મન અંધાર છે. બહારના ક્યાં છે પ્રસાધનની જરૂરત પણ તને, સાદગી તારા હૃદયની એ ખરો શણગાર છે. આટલા તોફાન વચ્ચે પણ ટકી ગયો એટલે હર કદમ પર રાહમાં તારો મને આધાર છે. આજ પણ આશ્ચર્ય છે એ વાતનું ભીતર હજુ કે ખરેખર તારા જેવો મારે શું દિલદાર છે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આપ તો એસે ના થે આ ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર મનહર ઉદાસનો, શબ્દરચના નિદા ફાઝલીની. મિત્રો, આ ગીત સાથે જ મનોરંજન કાર્યક્રમ એ સંપન્ન થયો. મનોરંજન કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા તું એવા સંબોધનથી શરૂ થતા કેટલાક હિન્દી ફિલ્મના ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જાય છે અને આ સમય છે કાર્યક્રમ બાલસભાનો.

0: એ ભાવ દીદી,
1: બોલો બોલો.
0: રવિવારે આવી ગયા છો ને મસ્ત મજાની ઉર્જા લઈને.
1: અરે બાળ દોસ્તોને જોઈએ એટલે શક્તિનો સંચાર થઈ જ જાય.
0: તો ભાઈ ભૂલકાઓ અને શ્રોતા મિત્રો, અમે આવી પહોંચ્યા છે આપનો મનગમતો મસ્ત મજાનો કાર્યક્રમ લઈને, જેનું નામ છે
1: બાલસભા.
0: બાલસભા કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોનું
1: અને પ્યારા પ્યારા ભૂલકાઓનું અમે કરીએ છીએ
0: સ્વાગત. હું છું ડિમ્પલ દીદી.
1: અને હું છું ભાવ દીદી.
0: અરે અરે ભાવ દીદી, તમે કહેતા હતા ને કે ખૂબ બધી ઉર્જા લઈને આવ્યા છો, હે ને? તો ભાઈ આજે આ નવી ઉર્જા શેની છે એ જરા કહી દો તો.
1: સાચું કહી દઉં?
0: હા હા.
1: સવારે નીકળીને તો સ્કૂટરના ટાયરમાં પંચર હતું.

0: અરે અરે અરે અરે
1: અરે અરે શું એમાં, સ્કૂટર ખેંચીને પંચરવાળાની દુકાને લઈ ગઈ, એટલે થોડી ભૂખ વધારે લાગી ગઈ, વધારે જમી અને પછી બાળ દોસ્તોને મળવા માટે દોડી.
0: અરે વાહ ભાઈ વાહ. તો પછી આપણે આજે કંઈક એવું જાણી લઈએ કે આ ભાવ દીદીના સ્કૂટરમાં પંચર કેવી રીતે પડ્યો.
1: અરે ભાઈ, આ વાહનના ટાયર વિશે તો કશી ખબર નથી હો.
0: તો ચાલો ભૂલકાઓ, આજે જ્ઞાન બિંદુમાં એ જ વિશે કંઈક જાણીએ.
1: એક વાર એક જગ્યાએ વાંચ્યું હતું, ઈસવીસન 1844માં ચાર્લ્સ ગુડ ઇયરે વલ્કેનાઇઝ રબરની શોધ કર્યા બાદ તેનો ટાયરમાં ઉપયોગ કર્યો હતો. ટાયરની શોધ જ્હોન બોન ડનલોપે ઈસવીસન 1887માં કરી હતી. ડનલોપ પોતે પશુ ચિકિત્સક હતો અને એક રસપ્રદ વાત તો એ જાણીતી છે કે ડનલોપે તેના પુત્રને 3 પૈડાવાળી સાયકલ લઈ આપેલી. એ જમાનામાં સાયકલના ટાયરનો તહો, પુત્રને ખાડા ટેકરાવાળા રસ્તા પર સાયકલ ચલાવવામાં તકલીફ પડતી તે જોઈ અને ડનલોપે તેના સાયકલના લાકડાના પૈડા પર રબરની રિંગ ચડાવી અને ટાયર આપી દીધા.
0: અને આમ ટાયરની શોધ થઈ ગઈ એમ ને. 1887માં બનેલી આ ઘટનાને વાહન વ્યવહારને સરળ બનાવી દીધો. ડનલોપે પોતાની ટાયર બનાવવાની કંપની પણ સ્થાપી હતી અને તેણે પેટન્ટ પણ લીધી હતી હો.
1: અરે વાહ.
0: 1904માં ટાયરની ફરતે માઉન્ટેબલ રિંગ નાખવામાં આવી અને 1908માં રસ્તા ઉપર વધુ પકડ જમાવતા ખાંચા પાડેલા પેટર્ન વાળા ટાયર ફ્રેન્ક સિબરલિંગે બનાવ્યા. 1911માં ક્લિપ સ્ટોસે ટાયરની અંદર હવા ભરેલી ટ્યુબ મૂકવાની શોધ કરી અને ત્યારબાદ ટાયર અને ટ્યુબનો ઉપયોગ વ્યાપક બન્યો.
1: અરે વાહ ભાઈ વાહ, આ પૈડાની તો અનોખી વાત છે. અમે તો પૈડા પૈડા રમતા ખરા હો બચપનમાં.
0: હા હા, કેમ નહીં ભાઈ, ખૂબ મજા આવતી એ રમતમાં તો, અને સાથે સાથે કસરત પણ થઈ જતી.
1: એકદમ સાચી વાત કરી ભાઈ ડિમ્પલ દીદી. હવે આ બાલ દોસ્તો રાહ જોવે છે કે અમને કંઈક બોલવા દો.
0: તો ભાઈ ગીત કે વાર્તા?
1: વાર્તા કે ગીત?
0: તો સાંભળી લઈએ ચલો ને એક ગીત જ.
1: ચલો ચલો, કયા બાલ દોસ્ત આપણને ગીત સંભળાવવાના છે?
0: આ પ્રતિતિબેન હાજર છે આપણને સુંદર મજાનું ગીત સંભળાવવા માટે.
2: નમસ્તે મિત્રો, આજે હું પાછે આવી ગઈ છું તમને એક રમૂજી ગીત સંભળાવવા. હવે તો આપણા બધાની શાળા ખુલી ગઈ છે અને શિક્ષા લેવાનો સમય આવી ગયો છે, પણ મને તો વેકેશનની હજી યાદ આવે છે. વેકેશન થોડું લાંબુ હોત તો કેટલી મજા આવત ને. તો ચાલો, હું મારા વેકેશનમાં ટ્રેનમાં ભારતની સફર કરવા ગઈ હતી, તો આજે મેં મારા વિચારોથી એક રમૂજી અને મસ્ત મજાનું ગીત બનાવ્યું છે અને આજે તમારી સામે હું એમને પ્રસ્તુત કરવાની છું. તો તૈયાર થઈ જાઓ આ ધમાલ વસ્તીવાળું ગીત સાંભળવા.

પણ બેઠું રે, પેલા ડબ્બામાં ગુજરાતી બેઠા ગુજરાતી બેઠા રે, ખમણ ઢોકળા ખાય રહ્યા છે, ખમણ ઢોકળા ખાય રહ્યા છે. કેમ છો, મજામાં કહી રહ્યા છે, રાસ ગરબા રમી રહ્યા છે. સુપ્રભાત થઈ રહ્યું છે ટ્રેનમાં, ધમાલ મસ્તી થઈ રહી છે ટ્રેનમાં. બીજા ડબ્બામાં કોણ બેઠું રે, બીજા ડબ્બામાં પંજાબી બેઠા રે. સશ્રી અકાલ થઈ રહ્યું છે ટ્રેનમાં. કેમ છો, મજામાં.

0: बैठू रे, त्रीजा तो बामा मदरासी बैठा रे, वाड़ा कम थई रे उछे ट्रेन मा, केम छो मजा मा थई रे उछे ट्रेन मा, इडली संभार खा रिया छे ट्रेन मा, भरतनाट्यम थई रे उछे ट्रेन मा। धन्यवाद।
1: અરે વાહ ભાઈ વાહ, પ્રતિતિ બેને તો આપણને આખા ભારતની સફર કરાવી દીધી.
2: અને હવે આપણે ખડખડાટ હસવું છે.
1: અરે વાહ ભાઈ વાહ, કોણ કોણ હસાવા આવી ગયું છે ભાવ
2: અરે
1: દીદી?
2: સાંભળો તો ખરા,
1: હા હા
2: અમારા બાજુવાળા છે ને,
1: હા
2: એની દીકરીને ઉઠાડતા હતા. મને તો મોટે મોટેથી ઉઠાડે એટલે સંભળાતું હતું. એ બેટા ઊભો થાને 8:15 વાગી ગયા, પછી 5 મિનિટ પછી ફરી ઉઠાડવા આવ્યા. દીકરા ઉભો થા ને 8:10 થઈ ગઈ.
1: 8:10 કેવી રીતે થઈ ભાઈ? તો ભાવુ દીદી, આપણને વધુ હસાવા માટે આવી રહ્યા છે કુંજભાઈ, એમના હાસ્ય વિચારો લઈને.
3: ચાદર જેટલી લંબી હો પેર ઉતને હી ફેલાને ચાહીએ, નહીં તો મચ્છર કાટતે હૈ. સિર્ફ પાના હી સબ કુછ નહીં હોતા, સાથ મે નટ બોલ્ટ ભી હોને ચાહીએ. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિને ગ્રાઉન્ડ ફ્લોર નહીં મિલતા. જીવન મે એક નંબર બનને કે લિયે આપકો ઓડ બનના હી પડેગા. હર મુસ્કાન કે પીછે હંમેશા દાંત હોતે હૈ. કર્મ હંમેશા અચ્છે કરો, ફલ કા ક્યા હૈ વો બાજાર સે લે લેના. ઇન્સાન કી આંખ તબ ખુલતી હૈ જબ વો સોકર ઉઠતા હૈ. સબકો ખુશ રખને કી જરૂરત નહીં હૈ, આપ માનવ હૈ પિઝા નહીં. મહેંગે કપડે પહેનને સે કોઈ ઇન્સાન બડા નહીં હોતા, ઇન્સાન બડા તબ હોતા હૈ જબ ઉસકે પુરાને કપડે છોટે હો જાતે હૈ. હર ઇન્સાન કે જીવન મે યે 3 વક્ત જરૂર આતે હૈ, સુબહ દોપહર શામ, જ્ઞાન સમાપ્ત.
1: વાહ ભાઈ વાહ, કુંજભાઈના હાસ્ય વિચારો દર વખતે કઈક ને કઈક અવનવા હોય છે.
2: પણ હવે તો વાર્તા સાંભળવી છે હો.
1: પણ ભાવ દીદી, મારે તો એક ગીત સાંભળવું છે.
2: ગીત તો મારે સાંભળવું છે, પણ પહેલા ગીત કે પહેલા વાર્તા?
1: બોલો બોલો, ભૂલકાઓને ગીત સાંભળવું છે કે વાર્તા?
3: ગીત.
2: ડિમ્પલ દીદી, ચાલો ચાલો, આ રહ્યું મસ્ત મજાનું આ ગીત.

0: વાહ ભાઈ વાહ ભાઉ દીદી, તમે તો અમારા કયા પ્રમાણે ખૂબ સુંદર ગીત શોધી લાવ્યા હતા. તો હવે આપણે પ્રતિતિબેન પાસેથી મસ્ત મજાની વાર્તા સાંભળી લઈએ. તો
1: નમસ્તે બાલ મિત્રો, તમને ખબર છે આપણે સત્યનારાયણની કથા હોય કે કોઈ પણ બીજી કથા, તો એમાં પાછળ કેળના પાન વાપરવામાં આવે છે અને એ કેળના પાન શું કામ વાપરવામાં આવે છે, આજે હું તમને એનું જ્ઞાન દેવાની છું. અને આ ઋષિ દુર્વાસાના કારણે થયું છે. એક લોકપ્રિય કથા અનુસાર દુર્વાસા ઋષિ તેમના ક્રોધ માટે જાણીતા છે અને આજે એ ઉપરની જ એક વાર્તા છે. ઋષિ દુર્વાસાની પત્નીનું નામ કંદલી હતું અને કંદલી થોડી બોલવામાં આડી સીધી રીતે બોલતી અને દુર્વાસા ઋષિને તો ખૂબ ગુસ્સો આવતો, તો એ જલ્દીથી નિરાશ થઈ જતા. પણ એમના પિતાજી એટલે કે કંદલીના પિતાજીએ એમને વિનંતી કરી કે મારી છોકરીનું કે મારી દીકરીનું તમે ધ્યાન રાખજો, કારણ કે એ થોડુંક આડું અવળું બોલે છે, તો તમે ગુસ્સે ન થતા. તો ઋષિ દુર્વાસાએ કીધું, કાંઈ વાંધો નહીં, સો ભૂલ માફ. હવે ઋષિ દુર્વાસા તેમની પત્ની કંદલીની સોએ ભૂલ માફ કરી દીધી હતી અને આ વખતે 101મી ભૂલ હતી. અને ઋષિ દુર્વાસાને તો ખૂબ ગુસ્સો આવી ગયો અને તેમને તેની પત્નીને શ્રાપ

0: આપ્યો કે તું ભસ્મ થઈ જા, અને તે જ ક્ષણે તેમની પત્ની કંદલી ભસ્મ થઈ ગઈ. અને પછી તેમને અહેસાસ થયો કે આમે શું કર્યું, એટલે ઋષિ દુર્વાસાએ ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરી કે મારી પત્નીને પાછા લઈ આવો. ત્યારે ભગવાન શ્રી નારાયણે કીધું કે કંદલી મારી બહુ મોટી ભક્ત હતી અને તમારી ભૂલને હું સ્વીકારું છું, એટલે હવે કંદલી કેળાના ઝાડ પરથી ઉત્પન્ન થશે અને એટલે જ કેળના પાન ભગવાનની પૂજા પાછળ લગાવવામાં આવે છે. ધન્યવાદ.
1: અરે વાહ ભાઈ વાહ, આ ઐતિહાસિક વાત આપણે બધાએ સાંભળી, પણ હવે ભગવાનની પાછળ કેળના પાન, પણ કેળના પાનની આગળ રહેતા ભગવાનની વાત.
2: તો ભાઉ દીદી, આ ઈશ્વરને આપણે યાદ તો કર્યા, તો હવે એમના વિશે આપણને કોણ કંઈક સંભળાવવા આવ્યું છે?
1: અરે આ કુંજભાઈ તૈયાર છે એક મસ્ત મજાની કવિતા લઈને.
3: મારી કવિતાનું નામ છે પર્વત તારા પહોળા ખંભા. પર્વત તારા

અરે ભાઉ દીદી, આ મધુરમ સંગીત ક્લાસના ભૂલકાઓએ આપણને સુંદર મજાનું લોકગીત સંભળાવ્યું અને હજી આ ભૂલકાઓ આપણને ગીત સંભળાવવા જઈ રહ્યા છે. તો ચાલો સાંભળી લઈએ સૌ સાથે મળીને.

0: એ ચાલો ચાલો ડિમ્પલ દીદી, કુંજભાઈ, પ્રતિથી બેન અને આ બધા જ બાલ દોસ્તોને કહી દઈએ કે ઘડિયાળ સામુ જુઓ અને લઈ લો સૌની રજા.
1: આપણે આપણા જે શ્રોતા મિત્રો છે ને, આપણા બાળ મિત્રો, એમને પણ કહી દઈએ કે અમે તમારા પત્રોની અને તમારી બંનેની રાહ જોતા હોઈએ છીએ.
0: તો આવતા અઠવાડિયે આપને મળવા માટે અમે ચોક્કસ પહોંચી જશું, રવિવારે સવારે 10 કલાકે.
1: હા, અને આ કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીએ છીએ
0: ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: તો ભાવુ દીદી, ચાલો આ ભૂલકાઓ સાથે રજા લેતા પહેલા એ પણ કહી દઈએ કે આ કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
0: અટલ શર્માએ.
1: તો સૌને કહી દઈએ, આવજો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા. રેડિયો સેટ પર આપણે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પૂનમ બારોટના સ્વરમાં લોકગીતો.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ

0: પગલું, ને પણ શાળા, ને પણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે, ને પણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, પૂનમ બારોટના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ.

નિષ્ફળ ગુજરાત ના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પૂનમ બારોટના સ્વરમાં લોકગીતો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ લક્ષ્મણ બારોટના સ્વરમાં ભજનો, સાંભળીએ મીરાબાઈની રચનાને.

0: કી બાત કાર્યક્રમની 135મી કડી, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. અને હવે આપ સાંભળશો આ કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ.
1: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વીતવામાં છે. આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશીપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કાર પુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે.

સાથીઓ, કારપુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવો જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથી જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે

જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેકવાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર.

લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આર્મીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લિંક. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક.

છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મ્યમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં

સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય. તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે. આપણી આસ્થા પણ જળવાઈ રહે છે
અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે.

0: જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ સાથે જ આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 કલાકે આપ સાંભળી શકશો. શ્રોતા મિત્રો, બરાબર 12 વાગે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 135મી કડીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે 114 ચંદ્રક જીત્યા, જેમાં 102 સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે તે પ્રધાનમંત્રીએ ગર્વની વાત ગણાવી. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરમાં લાખો લોકોએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો તેમ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી થોડો સમય માટે સોનું ખરીદવાનું ટાળો અને લોકોને વિદેશમાં રજાઓ કાઢવાનું ટાળવાનું કહ્યું હતું. તેમની અપીલ વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે મન કી બાત કાર્યક્રમમાં આ વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પૂરો પાડે છે. પ્રધાનમંત્રીએ જીવન જ્યોતિ વીમા યોજના વિશે જણાવતા કહ્યું કે દુઃખદ મૃત્યુના કિસ્સામાં વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. તેમણે મન કી બાત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આપણે ભારતીયો સાથે મળીને આ વૈશ્વિક કટોકટી સામે લડી રહ્યા છીએ અને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂત અને સફળ બનાવશે. તેમણે કહ્યું કે નાલંદા યુનિવર્સિટીએ પ્રાચીન પરંપરાને આધુનિક સમય સાથે જોડવાનો પ્રયાસ પ્રશંસનીય છે. શ્રી મોદીએ અપીલ કરી કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસના વિસ્તારોમાં સ્થાપિત ગણપતિ બાપાની મૂર્તિ આપણા દેશમાંથી મેળવેલી માટીમાંથી બનેલી હોય, જે આપણા સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી હોય. આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિઓ ખરીદીએ છીએ ત્યારે આપણે લોકલ ફોર વોકલના બનાવવાના આપણા સંકલ્પને મજબૂત બનાવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. છત્તીસગઢમાં વહેલી સવારે ચાલવા નીકળેલા 3 લોકોનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પશ્ચિમ બંગાળમાં જાદવપુર યુનિવર્સિટીની એક નિષ્ણાત ટીમ આજે ફરી કોલકાતાના તારાતલામાં ઇમારત ધરાશયી થયેલા અકસ્માત સ્થળની મુલાકાત લેશે. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવાઈ છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ. પુરૂષોની T20 શ્રેણીની મેચમાં આજે ભારત યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી ગીતો, જેમાં સૌ પ્રથમ ગીત ગાણીશું જેને સ્વર આપ્યો છે આશા ભોંસલે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પરંતુ તે પહેલા લઈશું એક વિજ્ઞાપન વિરામ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના, લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી ભજનના કલાકાર લલિતા ઘોડાદરા અને ગીતા ચૌહાણ.
1: મીરાબાઈ ગાય છે, હે પ્રિયતમ, હું તો જંગલની વચ્ચે એક આંબાની વૃક્ષની ડાળ પકડીને તમારી રાહ જોઉં છું સાયા.

જી આજ સુધી મેં જેને હંસ માયના અને એનો સંગ કે સત્સંગ કર્યો એ તો માયાના આવરણમાં બંધાઈને બગલા જેવા નીકળ્યા અને મોઢામાં માછલી પકડવા લાગ્યા. સાચા હંસ તો ઉડી ગયા અને એની પાંખના પીંછાના અવાજ સાંભળી રહી છું. મારા સ્વામી, મારો પ્રિય

એ તમ એ તો પરદેશ ચાલ્યો ગયો છે, હવે રાહ જોતા હું થાકી છું, અને પણ મારી આંખ ફરકે છે, જરૂર આવશે, જરૂર આવશે, એટલે તો હું એના માટે ફૂલોના ગજરા અને હાર ગૂંથું છું, વારંવાર મારા ગિરધારી ગોપાલના ગુણ ગાતી રહેવાની છું, હવે મારો બીજો કોઈ સ્વામી કે પતિ બની શકે એમ નથી. મીરાબાઈ એટલે જ કહે છે કે સાયા મેં તો પકડી આંબળિયાની ડાળી જંગલ બીચ મેં રેખ.

મીરાબાઈના બાળ લીલાના પદો હોય, કૃષ્ણ લીલાના પદો હોય, રાધાકૃષ્ણ સાથેના પ્રેમ સંબંધના પદો હોય, એની વિરહ વેદનાની વાતો હોય અને એને જગાડતા પ્રભાતિયા હોય, જાગો

કાના નરસિંહ મહેતા જાગો ને જશોદાના જાયા વાણલારે વાયા એમ ગાતા હોય એવી જ રીતે મીરાબાઈ પણ બાળકૃષ્ણને જગાવતા આવા પ્રભાતી પદોની પણ રચના કરે છે. ભગવાન કૃષ્ણ એક એવું પાત્ર છે કે ભારત વર્ષના તમામ કવિઓ, ભારત વર્ષની તમામ ભાષાઓ અને તમામ ભાષાઓના કવિઓને માટેનું એકમાત્ર જો પાત્ર હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિના અનેક પદો આપણને સાંભળવા મળતા હોય અને એમાં નરસિંહ અને મીરા આ બે સંત કવિઓ, એટલે કે એક સંત કવિ નરસિંહ આદ્ય કવિ અને મીરાબાઈ સંત કવયત્રી, એમણે જે રીતે ભગવાન ગોવિંદાના ગુણ ગાયા છે, અનેક રીતે આપણે ભગવાન કૃષ્ણની વિવિધ, પછી બાળ લીલા હોય, રાસ લીલા હોય, બંસરી લીલા હોય, આવી અનેક લીલાઓ અને એમાં આ બાળ કૃષ્ણને જગાડતું પ્રભાતિયું છે, જાગો ને અલબેલા કા.

0: निर्माण अटल शर्मा, आहति आकाशवाणी राजकोट की प्रस्तुति।
1: શ્રોતા મિત્રો, સંત કવયત્રી મીરાબાઈના જીવન કવન અને તેમના ગુણોની ગંગોત્રીનો આસ્વાદ આપ સૌને જરૂરથી ગમ્યો હશે. મિત્રો, જે રીતે જીવનના ઝંઝાવાત તાપને શાસ્ત્રો અને સાધુ સંતોની વાણી ઠંડક આપે છે, સાતા આપે છે, એ જ રીતે વાતાવરણની ગરમી અને તાપને પાણી ઠંડક આપે છે. અને એવું પણ કહેવાય છે કે પાણી અને વાણી ખૂબ જ કિંમતી છે અને તે વાપરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્માંડ એટલે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ આ પાંચ મહાભૂતો છે. તેમાં કુદરતી સંપત્તિ પાણી ખૂબ જ અમૂલ્ય છે. વર્ષા ઋતુમાં આખા વિશ્વમાં વરસાદ રૂપે વરસીને ત્યારબાદ સૂર્યના પ્રકાશથી આ પાણીનું બાષ્પીભવન થાય છે. કુદરત જે આપે છે તે પાછું મેળવી પણ લે છે અને આમ અગ્નિરૂપે મેળવેલ પાણીના વાદળો થાય છે, જે વાયુ દ્વારા ઠંડા થાય છે અને પાછા પૃથ્વી પર ઢગલાબંધ વરસે છે. આમ પાણીનું અગ્નિ દ્વારા શોષણ, પછી વાયુ દ્વારા ઠંડા થવાનું, આકાશમાંથી પૃથ્વી ઉપર વરસવાનું કાર્ય એ ખરેખર બ્રહ્માંડની કુદરતી રચના છે. તેના પરિણામ સ્વરૂપ આ પાણી એક અણમોલ ભેટ સ્વરૂપે આપણને સૌને મળે છે. વિશ્વની ધરતી ઉપર ત્રણ ભાગ દરિયો છે અને આ પાણી ખારું છે. જો વરસીને કુદરત પાણી ન આપત તો તે પાણી કેટલું ઉપયોગી થાત. મીઠું પાણી એ કુદરતની ભેટ જ ગણવી પડે તેમ છે. કોઈ જગ્યાએ વધારે અને કોઈ જગ્યાએ ઓછું પાણી વરસે છે તેનો સંબંધ પર્યાવરણ સાથે જોડાયેલો છે. કુદરતે પાણી વરસવા માટે કોઈ ભેદભાવ રાખ્યો નથી. વર્ષા ઋતુ આવે ત્યારે પાણી વરસે છે. સુક્કો ભઠ્ઠ પ્રદેશ ઘડીના છઠ્ઠા ભાગમાં પાણી પાણી થઈ જાય છે, હરિયાળી ક્રાંતિ થાય છે અને સર્વત્ર પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું અનુભવાય છે. અને હા, ક્યારેક વધારે વરસીને લીલો દુકાળ પણ સર્જાય છે. નગરો શહેરને ઘણી મુશ્કેલીમાં મૂકી દે છે, સૌને તરબોળ કરી નાખે છે અને ક્યારેક વિનાશ પણ વેરે છે. જીવનમાં જળ જીવન બળ છે, ધરતીનું અમૃત ગણાય છે. પાણી જીવનને તારે છે તો નાશ પણ કરે છે. શરીર નિર્માણમાં પાંચ મહાભૂતોનું મહત્વ છે. પાણી એટલે ચોથું પંચમહાભૂત. બ્રહ્માંડમાં આકાશના પાણીને દિવ્ય કહેવાય છે. વેદ અને ઉપનિષદ પણ કહે છે કે સૃષ્ટિ ક્રિયામાં આત્મા વડે આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી પેદા થઈ છે. અને શ્રોતા મિત્રો, પાણી આપનાર વાદળોનું સ્થાન ઉપર છે અને લેનાર સમુદ્રનું સ્થાન નીચે છે. એ જ રીતે બ્રહ્માંડમાં રહેતા માનવોને પાણી આધ્યાત્મિક સંદેશ પણ આપે છે. પાણીનો સ્વભાવ મીઠો, મધુર, કોમળ, નમ્ર, શીતળતાનો છે, જે ઠંડક આપે છે અને પીવાથી જીવને શાતા આપે છે. આ જ પ્રમાણે આપણે સંસારના બધા જ ગુણો અપનાવીએ તો સફળતા ચોક્કસ મળશે. પાણીનો ઘડો, ડોલ, લોટો, ગ્લાસ ગમે તે વાસણમાં ભરો, પાણી તે વાસણના આકારને સ્વીકારી લે છે, તેમાં ગોઠવાઈ જાય છે. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો અભિપ્રાય દલીલ જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર વડીલો, જ્ઞાની, ગુરુ, માતા પિતા કે અન્ય પૂજનીયની વાત કોઈ પણ દલીલ વગર જરૂર અપનાવવી જોઈએ. અને કહેવાય છે કે વહેતું પાણી નિર્મળ રહે. વહેણ પરોપકાર અર્થે આગળ વહે છે. ક્ષુદ્ર નદી મહાસાગરમાં મળી વિશાળ બને છે. એ જ રીતે જો કુટુંબ, જ્ઞાતિ, પાડોશી, સમાજ માટે તન, મન, ધન અને શક્ય હોય તેના વડે ઉપયોગી થવાય તો જીવન નિર્મળ અને પવિત્ર બનશે. અને શ્રોતા મિત્રો, આપણા અનેક ગ્રંથોમાં પણ પાણીનું મહત્વ સમજાવાયું છે. અને અંતમાં એટલું જ કહેવાનું કે પાણી જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. પાણી વગર જીવન નથી. કુદરત જો રોટી, કપડાં, મકાન, ધન, દોલત, સુખમય, આરામદાયક જીવન બક્ષે, પણ જો અમૂલ્ય પાણી જેવી વસ્તુ ન હોય તો જીવન

જીવની કલ્પના કરવી અસંભવ છે. શરીરમાં જીવ છે તો ચેતના છે, તેમ પાણી ચોમેર છે તેથી જ સૌનું જીવન ધબકે છે. દરેક જગ્યાએ પાણી છે, ફક્ત પાણીની અછત માનવ સર્જિત છે. માનવ તેનો દુરુપયોગ કરે છે, સ્વાર્થ માટે તેને વેડફે છે. તેથી એટલું જ સમજવાનું કે પાણીને ફૂટી છે વાણી, વાપરો મને જાણી જાણી. શ્રોતા મિત્રો, પાણી વિશેની આ વાણી આપણે સૌ જીવનમાં ઉતારીએ અને પાણીને કિંમતી સમજીને તેનો ઉપયોગ કરીએ. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આપ સૌની પસંદગીનું એક ગીત સાંભળવાનો. તો આપણે સૌ સાથે મળીને સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઇમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા કાર્યક્રમ માટે. અત્યારે રજા આપશો આપની રેડિયો સખી ભાવના દોશીને. નમસ્કાર.

0: ना मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे मैं उनसे खेलूंगी।
1: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે।

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌપ્રથમ સુગમ સંગીત સાંભળશું બંસરી યોગેન્દ્રના સ્વરમાં અને રચયિતા છે જયંત પલાળ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ મચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत અધિક સુરક્ષિત ઓર આત્મનિર્ભર બન રહા હૈ.
0: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.
1: વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ કી ભી બડી ચર્ચા હુઈ. ઇસમેં ભારતને કુલ 114 પદક જીતે, ઇનમેં 102 ગોલ્ડ મેડલ ભી શામિલ હૈ. ભારત ઇસ ચેમ્પિયનશીપ કી પદક તાલિકામાં પહેલે સ્થાન પર રહા.

0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી.
1: મુજે ઇસ બાત કી ખુશી હૈ ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ. મુજે વિશ્વાસ હૈ જન ભાગીદારી કી યહી શક્તિ હમે મજબૂતી દેગી હમે સફલ બનાયેગી.
0: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી. શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવ વિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
1: हरगीला एक दुर्लभ पक्षी है. ये प्रकृति को स्वच्छ रखने में अहम भूमिका निभाता है, लेकिन असम के कुछ इलाकों में लंबे समय तक इसे अशुभ माना जाता था. फिर एक बड़ा बदलाव शुरू हुआ. हजारों ग्रामीण महिलाएं हरगीला को बचाने के लिए आगे आई. आज उन्हें हरगीला आर्मी के नाम से जाना जाता है. इन महिलाओं ने समाज के साथ संघर्ष भी किया, समाज को समझाने के लिए दिन रात काम किया और अंधविश्वास को पीछे छोड़ करके रहे.
0: પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને નાગાલેન્ડની રમતગમતને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી તેના વિશે પણ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વીપ સમૂહની રાજધાની વિક્ટોરિયામાં થઈ હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. અગાઉ તેમને સ્ટેટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ હર્મની પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ સાધશે. બાદમાં તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેશેલ્સની 3 દિવસની રાજ્ય મુલાકાત છે. આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઓપરેશન એમસાટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનો દેશમાં ભૂકંપ પછીના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ઓપરેશન એમ સ્ટાર શરૂ કર્યું હતું. વિનાશક સ્થિતિને પહોંચી વળવા માટેની સહાયના ભાગરૂપે ભારતે વાયુસેનાના B-2 C-17 ગ્લોબમાસ્ટર વિમાન માનવતાવાદી રાહત પુરવઠો અને રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે 41 સભ્યોની બચાવ ટીમને લઈને વેનેઝુએલા માટે રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3જા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી શાહ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમની એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લાયસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. તબીબી ઉપકરણોના નિયમો 2017 હેઠળ તબીબી ઉપકરણોને 4 જોખમ આધારિત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીમાં, જેમાં વર્ગ ડી સૌથી વધુ જોખમ ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 6 વાગે રમાશે. શુક્રવારે પહેલી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત શ્રેણી બરાબરી કરવાનો લક્ષ્ય રાખશે, જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 4 માંથી 3 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે. ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે આજે ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ બચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટીનો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સમુદ્રથી લઈ આકાશ સુધી સતત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે 2500થી વધુ જગ્યા ઉપર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. શ્રી મોદીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા થનારા તમામ ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: શ્રી મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં લોકોની ભાગીદારીને ભારત માટે આનંદની વાત ગણાવતા કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમની અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે. શ્રી મોદીએ તેમની અપીલનું સમર્થન કરવા અને દરેક પ્રકારે સક્રિય સહકાર બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं.
0: આ ઉપરાંત શ્રી મોદીએ જળ સંરક્ષણ અંગે લોકોને વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવા પર પણ ભાર આપ્યો. વાવ થરાદ જિલ્લાના લીલાધર ગામમાં લોકોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમની 135મી કડીનું પ્રસારણ ટેલિવિઝન પર નિહાળ્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક ગોવિંદભાઈએ કહ્યું હતું કે આ કાર્યક્રમ સમાજહિતના કાર્યોમાં જોડાવા પ્રેરિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 0-5 વર્ષના 83,49,000થી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવી તેમને સુરક્ષિત કરાશે. હવે આવતીકાલથી 2 દિવસ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને એક પણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેડિયાએ વધુ માહિતી આપી.
2: જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો. પૂરા ગુજરાતની અંદર આજે બુથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે.

0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના ત્રીજા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઇલેક્ટ્રિક બસનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. અમદાવાદ, કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોડનારી આ બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
0: વર્ષ 2021માં દેશમાં સૌ પ્રથમ વખત સહકાર મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સહિત દેશભરમાં આ મંત્રાલયની વિવિધ પહેલ હેઠળ દેશના સહકાર ક્ષેત્રને નવી ઓળખ અને નવી દિશા મળી છે. ગુજરાતે પણ સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ત્યારે હવે ગુજરાત ભારત ટેક્સી સેવાના પ્રારંભથી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે 27 જૂને દેશના પહેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં વિધિવત પ્રારંભ કરાવ્યો. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર એમ કુલ 14 પ્રમુખ શહેરોમાં લોકોને હવે ભારત ટેક્સી સેવાનો લાભ મળશે. મહાત્મા મંદિર ખાતે ભારત ટેક્સી સેવાના શુભારંભ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારત ટેક્સીના માધ્યમથી રાજ્ય સહિત દેશના પરિવહન અને મોબિલિટી ગતિશીલતા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પરંતુ સારથી અને માલિક બન્યા છે.
2: ભારત ટેક્સી ઉસકે મધ્ય મેં ઇસકા મધ્ય વિચાર ક્યા હૈ ક્યું ભારત ટેક્સી બની. ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કિ હમારે સાર્થીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો એ સબસે પહેલા કારણ. દૂસરા સાર્થી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાર્થી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર. જબ આપ શેર હોલ્ડર બનતે હો તે કંપની અપની આપકી બન જાતી હૈ, કોઓપરેટિવ સંસ્થા અપની આપકી બન જાતી ઓર ઇસી કે કારણ સન્માન ભી મિલા, સુરક્ષા ભી મિલી ઓર સમૃદ્ધિ ભી મિલને વાલી હૈ. એ તીનો ચીજો કો સમાહિત કરને કે લિયે ભારત ટેક્સી કા વિચાર લાયા ગયા.
0: શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે ભારત ટેક્સી ન તો થાકશે અને ન તો મેદાન છોડીને ભાગશે. સહકારની ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઉભી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
2: કુછ લોગો કે ફોન આયે, કુછ અખબાર મેં છપ ગયા કે ભારત ટેક્સી કે દામ જ્યાદા હૈ. મેં દેશભર કે ગ્રાહકો કો કહેના ચાહતા હું કે જહાં જહાં ભારત ટેક્સી જા રહી હૈ સ્પર્ધક કંપનીયાં નુકસાન કરકર અપને દામ કો થોડા કમ કર દે રહી. મગર કબ તક કમ કરેગી ભાઈ? 1 સાલ 2 સાલ બાદ મેં ઉનકો ભી પૂછને વાલે આયેંગે. ના ભારત ટેક્સી થકેગી, ના ભારત ટેક્સી ભાગેગી. હમ મેદાન મેં રહેકર સેવા કે ઓર સહકાર કે માધ્યમ સે સબકે સાથ સ્પર્ધા કરેંગે. હમારી સ્પર્ધા મેં કિસી કા નુકસાન કરાને કા ઉદ્દેશ નહીં.
0: કેન્દ્રીય સહકાર મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનૌ, ચંદીગઢ, જયપુર અને કોલકાતા જેવા દેશના 500થી વધુ નાના મોટા શહેરોમાં પોતાનું વિસ્તરણ કરશે. ભારત ટેક્સી માત્ર ભાડા પૂરતી મર્યાદિત નથી.

0: હતી તેમ જણાવતા શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં આ સહકારી સંસ્થા તેના સભ્યો સારથીઓને રાહત દરે ધિરાણ અપાવવામાં મદદ કરશે, તેમના પરિવારો માટે વીમાની ચિંતા કરશે, તેમજ તેમના ધંધાના વિસ્તરણના મોડલને પણ આર્થિક ટેકો આપશે. આ ઉપરાંત કેન્દ્રીય સહકાર મંત્રીએ ભારત ટેક્સીના રાજ્યના તમામ સારથી ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે શ્રમ એવો જયતે વિચાર એ ભારત ટેક્સીના મૂળમાં રહેલો છે. તેમણે કહ્યું હતું કે વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચાર સાથે શરૂ થયેલી સેવા ભારત ટેક્સીના ડ્રાઈવર હવે સારથી તરીકે ઓળખાશે અને આ શબ્દ આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. હવે સારથીઓ માટેના મુખ્ય લાભની વાત કરીએ તો 0% કમિશન, 100% કમાણી સાથે સારથી પોતે જ માલિક બનશે. વીમો, એનપીએસ, ધિરાણ તેમજ અન્ય આર્થિક સહાય સહિતની સામાજિક સુરક્ષા તેમને પૂરી પાડવામાં આવશે, જ્યારે મહિલા ચાલકોને વિશેષ પ્રોત્સાહન અને સમાન તક પણ અપાશે. ભારત ટેક્સીના ગ્રાહકો માટેના મુખ્ય લાભ પર નજર કરીએ તો તેમને સરળ અને પારદર્શક કિંમત મળી રહેશે. રાજ્ય પોલીસ દ્વારા સમયસર અને તાત્કાલિક મદદની વિશેષ સુવિધા થકી સુરક્ષિત સવારીનો પણ લાભ મળશે. ભારત ટેક્સી સેવા સંપૂર્ણ સ્વદેશી પ્લેટફોર્મ છે, જે વિશ્વસનીય મુસાફરીનો અનુભવ કરાવશે. આ ઉપરાંત મુસાફરોને બાઇક, ઓટો રિક્ષા અને કેબ સહિત વિવિધ પરિવહનનો વિકલ્પ પણ આપશે.
1: હમણાં જ આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સંઘદાન શિક્ષણ અંતર્ગત એક કન્નડ ભાષામાં ગીત, જેની શબ્દરચના લખી છે બી આર ગીતાએ.

જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. નમસ્કાર, શુભ સંધ્યા. અત્યારે સાંજના 4:59 અને 30 સેકન્ડ્સ થઈ છે. અમારી બીજી સભામાં આપ સૌનું સ્વાગત છે. બરાબર 5 વાગ્યે હિન્દીમાં અને 5:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શર્મ કી લહેજો મેં ધીરે સે કભી ચાહત કી બાત, દો દિલો કી ધડકનો મેં ગુંજતી થી એક સદા. ઉધર ધૂપ ડલ રહી થી, ઇધર દિલ ડૂબતા જા રહા થા. હા, આજ તલક યાદ હૈ વો શામ ઇસ જુદાઈ મુજકો.

0: દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: જીવનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: વિકલ્પ, નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: इस खूबसूरत गाने के साथ इसे हमने लिया है फिल्म कभी खुशी कभी गम से, और आवाजें हैं अलका याग्निक और सोनू निगम की.

મીડિયમ વેવ 373.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. પ્રથમ રચના કવિશ્રી જગન્નાથ દામોદર ત્રિપાઠીની, સ્વર જયંતિભાઈ પટેલનો.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ

0: પાછળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: કાર્યક્રમના અંતમાં સાંભળીએ જયંતિભાઈ પટેલ અને કામાક્ષીબેન છાયાના સ્વરમાં કવિશ્રી સુંદરમની રચના.

0: દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ જયંતિભાઈ પટેલ અને કામાક્ષીબેન છાયાના સ્વરમાં કવિશ્રી સુંદરમની રચના.

0: દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ જયંતિભાઈ પટેલ અને કામાક્ષીબેન છાયાના સ્વરમાં કવિશ્રી સુંદરમની રચના.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે, હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. છ ને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગ્યાથી આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન, ઇંગ્લેન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ રમતના અંત સુધી દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8 વાગ્યે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના લોકો માટે પ્રસારિત મન કી બાત 3 નો ગુજરાતી ભાવાનુવાદ એપિસોડ 135મો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે આવતીકાલના કાર્યક્રમોની માહિતી મેળવીએ. સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય સજીવ ખેતીમાં ધરુ ઉછેર, રજૂઆત કાનન છાયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 કાર્યક્રમ સુગમ સંગીત, કલાકાર બાબુભાઈ કાપડી. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય પશુપાલન ભાગ 1, પ્રસ્તુતિ દર્શના સોનૈયા.

દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, કલાકાર છગનભાઈ જેઠવા. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં સાંભળશો નવલિકા પરબ, પ્રસ્તુતિ શ્રી દુર્ગેશ ઓઝા. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 કાર્યક્રમ લોકસંગીતમાં લોકવાર્તા અણનમ માથા, કલાકાર ભરત ગઢવી. અગિયાર વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે કાર્યક્રમ ભજનોમાં કલાકાર કાંતિલાલ મોરી, 6:30 યુવવાણી અને 7:22 ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.

નવને 15 મિનિટે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:20 મિનિટે સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: કોઈ પણ ઋતુમાં માત્ર ખોરાક અને ફળોથી જ બીમારીઓને દૂર રાખવાના ઉપાયો જાણવા આતુર મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, ચોમાસું એટલે આમ પણ પાચન શક્તિ ઘટવાનો સમયગાળો,
0: એટલે આવા સમયે માત્ર ફળોથી જ કઈ રીતે બીમારી મટાડી શકાય તેની વધુ વાત આજે ડોક્ટર ઋષિકેશ ઉપાધ્યાયે કરી છે. સાંભળો અને લખી રાખો. નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે, કારણ કે આપણે ગયા એપિસોડમાં જે કેરીની વાત કરી હતી ને, અને કેરીની સીઝનમાં કેરીની વાત થાય ને, એ આપણને ખરેખર ખૂબ આનંદ આવે અને શ્રોતાઓને પણ ખૂબ મજા આવી કે કેરીના ઘણા બધા ફાયદા વિશે જાણકારી મળી, અને ખાસ તમારા કયા રોગમાં તમે કયા ફળોનો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ. તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
2: હવે આજે દાડમ, દ્રાક્ષ, ચીકુ, સફરજન, પપૈયા, અનાનસ, બધા જ ફળો જે ફળ તરીકે આપણે ખાઈએ છીએ,
1: જેટલો સમય જ્યાં જ્યાં પરમિટ કરે એના પ્રમાણે લેતા જઈએ.
2: બરાબર, બિલકુલ.
1: શ્રોતા મિત્રો રસ પડશે ઘણો બધો,
2: અને એમને કામ પણ ખૂબ લાગશે.
1: હા, સાચી વાત છે. હવે દાડમ તો આમ છે ને, પેલા એકલો ભાવનગર ને એ સાઈડે આપણે જાણીતા હતા ગુજરાત, હવે તો બનાસકાંઠા, પાટણ ને ત્યાં પણ દાડમની ખેતી ઉપજ
2: થઈ ગઈ.
1: તો આ દાડમ છે એ ઔષધ તરીકે કઈ રીતે ઉપયોગી છે?
2: આચાર્ય સુશ્રુત એમણે દાડમની અગત્યતા દર્શાવતા ફળ વર્ગની અંદર સૌથી પ્રથમ દાડમનો ઉલ્લેખ કર્યો છે.
0: બરાબર.
2: બજારમાં અત્યારે ઘણી બધી વેરાયટીના દાડમ મળે છે, એ બધી હાઇબ્રિડ વેરાયટીઓ છે, પણ ખરેખર ખાવામાં દવામાં કામ લાગતી દાડમની જે પ્રજાતિ દેશી દાડમ એ સારામાં સારા.
0: બરાબર.
2: સંહિતા ગ્રંથોના પ્રમાણે જો દાડમનું એમણે જે વર્ણન કર્યું છે એમાં બે જ પ્રકાર કીધા છે. એક તો ખાધા પછી ગળ્યું લાગે, અને ખાધે ખાટું લાગે.
1: ખાટું લાગે,
0: આ બે વખતે ખાટું અને ખાધા પછી ગળ્યું?
2: ના, એવું નથી. ખાધે ખાટું લાગે એવું દાડમ, અને ખાધે ગળ્યું લાગે એવું દાડમ,
0: બે અલગ અલગ
2: આવી બે જાત સંહિતા ગ્રંથોમાં કહેલી છે.
0: બરાબર.
2: આજકાલ સીડલેસ પછી હાઇબ્રિડ એ બધા દાડમ બજારમાં,
1: દાડમ પણ આવે બી વિના,
2: બી વિના દાડમ પણ આવે કાઢે છે. તો એ બધા થી એટલો બધો ફાયદો અપેક્ષિત નથી.
1: બરાબર.
2: કે જેટલો દેશી દાડમ થી ફાયદો આપણે અપેક્ષા રાખી શકીએ.
0: બરાબર.
2: હવે હમણાં બજારમાં કેવા કેવા દાડમો મળે છે, તો ગણેશ દાડમ, સોલાપુર લાલ, મૃદુલ, ભગવા સુપર, જાલોર સીડલેસ, રૂબી અને આ રક્ત, આવા બધા દાડમ બજારમાં જોવા
0: મળે.
1: જાતો છે
2: દાડમની, પ્રજાતિઓ છે અલગ અલગ. બધા જ દાડમ જઠરાગ્નિ અને પાચન ક્ષમતાને સુધારશે.
1: બરાબર છે.
2: એના સુશ્રુત સંહિતાનો 46મું ચેપ્ટર અને શ્લોક નંબર 60 એમાં એને દીપનીય રૂચિકર એટલે જમવામાં
1: ભૂખ લાગે. બરાબર.
2: હા, જમવામાં રૂચિ ઉપજાવે, કે ક્યાંક આપણે ચવાણું બનાવ્યું છે એની અંદર દાડમના દાણા દેખાય એટલે તરત દાડમ સાથે ચવાણું લઈને ખાવાનું મન થાય.
0: પૌવામાં પણ આપણે દાડમ નાખીએ છીએ એટલે
2: એ રૂચિ.

0: સ્પીકર કહેવાય કે જમવામાં રુચિ બનાવે. હૃદય, હૃદય માટે સારું.
1: અચ્છા.
0: અને વર્ચ વિબંધકૃત એટલે મળને બાંધીને લાવનાર.
1: અચ્છા.
0: આટલા સંહિતા ગ્રંથોમાં એના ઇન્ડિકેશન કહે છે.
2: એટલે ઉપદેશ સાહેબ એવું હશે કે ઝાડા થાય તો કે છે દાડમ ખવડાવવામાં આવે છે.
0: બિલકુલ. તો ઝાડા થાય એ વખતે દાડમ ખવડાવીએ તો મળને પછી બાંધીને લાવવાનું કામ કરશે. આધુનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ખનિજ તત્વો જોવા મળે છે. દાડમમાં ખાસ એક ઘટક દ્રવ્ય છે પ્યુનિકાલ્જિન. પ્યુનિકાલ્જિન્સ એની છાલમાં મુખ્યત્વે રહેલું છે. તો પ્યુનિકાલ્જિન એ પ્રુવન એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી અને કાર્ડિયો પ્રોટેક્ટિવ છે.
1: એટલે દાડમના દાણા કરતા ખરેખર તો દાડમની છાલ
0: વધારે કામની છે. તો આની ઉપર જો વધારે માહિતી જોઈતી હોય તો પબમેડની જર્નલ નો રિસર્ચ આર્ટિકલ છે કે ફિઝિયોલોજિકલ એન્ડ ઇમ્યુન ફંક્શન ઓફ પ્યુનિકાલ્જિન એ આપણે જોઈ શકીએ. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ દાડમ ઘટાડી આપશે. ઇન્ફ્લામેશન એટલે કે સોજાની પ્રક્રિયાને દાડમથી ઓછી કરી શકાય. આંતરડા અને પાચન શક્તિને સુધારશે. જેમ તમે કહ્યું કે જયારે કોઈને ડાયરિયા થઈ ગયા હોય
2: ત્યારે
0: દાડમ ખવડાવવામાં આવે તો એ સોજાની પ્રક્રિયા જે ઇન્ટરનલ લાઇનિંગ એટલે આંતરડાની અંદર જો સોજા થયા છે, ઇન્ફેક્શનના કારણે સોજા આવે અને એનાથી લૂઝ મોશન
1: એટલે ઘણા મરડો થાય ત્યારે દાડમની છાલનું ચૂર્ણ લેવાનું કે છે. કઈ રીતે?
0: એટલે દાડમનો જો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો એનો વપરાશ કેવી રીતે કરવો એ થોડુંક સમજાવી દઉં. જે લોકોને કાયમ ચીકાશવાળો અને ઢીલો ન બંધાયેલો મળ થતો હોય, જેને જૂનો મરડો તમે કીધો, તો એને દાડમ સમારીને પોતે પહેલા દાણા ખાઈ જવા અને એની છાલને તડકે સૂકવી લેવી. છાલ સુકાઈ જાય પછી એ છાલનો પૂરેપૂરો ઝીણો ભૂકો કરી લેવાનો અને દાડમની છાલનો ભૂકો દિવસમાં બે વખત લેવાથી જૂના ન મટે એવા મરડાની સમસ્યા પણ સોલ્વ થઈ જશે.
2: બહુ સારું કહેવાય.
0: અને ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝીસ જેની અંદર આંતરડાની અંદર સોજા આવી ચૂક્યા છે,
1: જઠરમાં એવન સોજો આવે,
0: હા, એની માટે દાડમ એની છાલ એ બંને બહુ જ કામનું છે. એના ઉપરાંત મેં પહેલા કીધું કે કોલેસ્ટ્રોલ, તો દાડમની અંદર વસ્તુઓને કોરી કરવાનો ગુણ છે.
1: અચ્છા.
0: હા. એટલે એ કોલેસ્ટ્રોલ જે સ્નિગ્ધ શરીરમાં સ્નિગ્ધ તત્વ વધી ગયું છે તો એને દાડમની છાલ
1: જે આપણી રક્તની નળીઓમાં છે, આપણા લોહીની નળીઓમાં જામી જાય, એને દૂર કરી નાખે.
0: હા, એને દૂર કરી નાખે. આ રીતે એનું
2: મેં તો એવું પણ સાંભળ્યું છે ઉપદેશ સાહેબ કે દાડમની છાલ હોય છે ને એને તવી ઉપર શેકી નાખે ને એનો પાવડર કરે ને બ્લેક કલરનો, એમાં કઈક મેથી પાવડર ને બે ત્રણ પ્રોસેસ કરી અને માથામાં પણ નાખે છે કે એનાથી વાળ કાળા થાય છે. એ વાત સાચી?
0: હા, એ થઈ શકે કે જયારે કફની વૃદ્ધિને કારણે વાળને નુકસાન થયું હશે અથવા તો કોઈ ઇન્ફેક્શન થયું હોય એના કારણે વાળ ઘટતા જાય છે. ફંગલ ઇન્ફેક્શન હોય ત્યારે સ્કાલ્પમાં ચીકાશ આવી જાય.
1: અચ્છા.
0: તો એવી પરિસ્થિતિમાં તમે કયો એ નુસખો કામ કરે?
2: સુકા થઈ જાય ને ઉપરથી પછી.
0: એનો સ્કાલ્પ ચીકાશવાળો થઈ જાય એટલે જે
1: ખોપરીનો ભાગ
0: ચામડી માથાની એ ચીકાશવાળી હોય અને વાળ બરછટ થવા માંડે એવી પરિસ્થિતિમાં તમે કયું એ કામ લાગે.
2: બરાબર છે.
1: એટલે ઉપયોગી આમ ગણો તો એ વાત સાચી છે કે સુશુદ્ધજીએ કહ્યું કે દાડમ એ પહેલું સારામાં સારું ફળ છે. એટલે આપણે કેરીની ચર્ચા ગયા વખતે કરી, મૂળ તો દાડમ છે એ કાયમ માટે અને બારે માસ હું ખાઈ શકે એવું ફળ.
0: અને જયારે પણ દાડમ લાવો ત્યારે એને સમારીને દાણા ખાઈ અને છાલ ચોક્કસથી સૂકવી દેવી.
2: અચ્છા.
0: એટલે ઘરમાં કોઈને પણ કઈ તકલીફ હોય ત્યારે કામ લાગે.
2: કામ લાગે, એ સાચી વાત છે.
1: તો એની પછીનું ફળ હવે કયું?
0: હવે આપણે આગળ દ્રાક્ષ વિશે ચર્ચા કરીએ. હવે દ્રાક્ષને મેં દાડમ પછી લીધી એનું કારણ એવું છે કે ચરક

0: સંહિતા અને અષ્ટાંગ હૃદય આ બંને ની અંદર ફળ તરીકે મૃદ્વિકા ફલાનામ શ્રેષ્ઠ હ.
1: અચ્છા, મૃદ્વિકા.
0: મૃદ્વિકા એટલે દ્રાક્ષ.
1: અચ્છા.
0: અને દ્રાક્ષા ફલોત્તમ જ્ઞિયા, દ્રાક્ષ ને ફળોત્તમ કહેલી છે. તો અષ્ટાંગ હૃદયમાં અને ચરક સંહિતામાં
1: એટલે મૃદ્વિકા તો એને કારણે જ એને કહીએ છે ને, પોચી હોય એટલે.
0: હા, એ મૃદ્વિકા
1: મૃદુ એટલે
0: મૃદુ છે. તો દ્રાક્ષ વિશે જે કોઈ પણ ફાયદા હું કહીશ એને પાકી, મીઠી, કાળી, બીજવાળી દ્રાક્ષના સમજવા. લીલી દ્રાક્ષના ગુણો કાળી દ્રાક્ષ કરતા ઓછા મળે. સીડલેસ દ્રાક્ષ અને હાઇબ્રિડ દ્રાક્ષ એ બંને નો વપરાશ બને એટલો ઓછો કરો.
1: ઓછો કરો,
0: કારણ કે જેની અંદર પોતે જ નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી સીડલેસ,
1: બરાબર,
0: એ માણસના શરીરમાં જઈને એટલો બધો ફાયદો નહીં કરે.
1: નહીં કરે, સાચી વાત છે.
0: એટલા માટે તો દ્રાક્ષ એ બૃહણ છે એટલે પૌષ્ટિક, વૃષ્ય વીર્યવર્ધક, સ્નિગ્ધ એટલે સૃષ્ટ વિણમૂત્ર. જેમ દાડમની ચર્ચા કરી એમાં મળને સૂકવીને લાવશે, જ્યારે દ્રાક્ષ છે એ સૃષ્ટ વિણમૂત્ર છે એટલે કે મળનો જ્યાં અટકાવ થયેલો છે એને સુધારશે.
1: સુધારશે.
0: અને ઠંડી છે. આમાં બીજા ઘણા બધા ફાયદા સંહિતા ગ્રંથોમાં લખેલા છે. સ્વર્ય અને સ્વર ભેદમાં વપરાય.
1: અચ્છા.
0: સ્વર એટલે અવાજ, બરાબર. તો ખૂબ લાંબો સમય બોલવામાં આવે, મોટા અવાજે બોલ્યા હોઈએ, એના કારણે અવાજ બેસી ગયો હોય તો ત્રણ ચાર કાળી દ્રાક્ષ ખિસ્સામાં રાખવી અને વારે ઘડીએ એને મૂળાઓ મૂકીને ચૂસ્યા કરવી, તો બેસેલો અવાજ સુધરી જશે.
1: સુધરી જાય.
2: સૂકીને કાળી દ્રાક્ષ.
0: કાળી સૂકી દ્રાક્ષ. પછી આસ્ય શુષ્કતા, કંઠ શુષ્કતા અને કાસ, કાસ એટલે ખાંસી. બધાએ અનુભવ્યું હશે કે ખાંસી થતા પહેલા ગળું અને મોઢું સુકાય છે.
1: બિલકુલ.
0: અને પછી ખાંસીની શરૂઆત થાય છે. તો આ પ્રકારની જ્યારે તકલીફ થતી જોવા મળે તો વારંવાર ચાર પાંચ દ્રાક્ષ ચાવી અને હુંફાળા પાણી સાથે ગળી જવી. તો આ જે આગળ ખાંસી વધવાની શક્યતાઓ છે એને તમે રોકી શકશો. અને ગળું મોઢું કોરું પડતું હોય ત્યારે તો દ્રાક્ષને અચૂક ખાવી. દ્રાક્ષની બીજી એક વિશેષતા કહું, એ ઠંડી અને ખાંસી મટાડનાર છે. જ્યારે પણ કોઈને ખાંસી થાય તો આપણને શું વિચાર આવે? આદુનો રસ, તુલસી, બધું ગરમ ગરમ
2: મરી, એવું બધું વિચાર આવે.
0: હા, પણ દર વખતે જરૂરી નથી કે આ ગરમ વસ્તુઓથી જ ખાંસી મટે.
2: અચ્છા.
0: જ્યારે પણ કોરી ખાંસી થઈ હોય ત્યારે ગરમ વસ્તુઓ ઉપચાર કરવાથી ખાંસીમાં વધારો બી થઈ શકે છે.
2: અચ્છા.
0: એટલે દ્રાક્ષ એ ઠંડી, પોષણ આપનારી અને ખાંસી મટાડનારી વસ્તુ છે.
2: ઓકે.
0: આસ્ય વૈરસ્ય એટલે કે મોઢામાં સ્વાદ બદલાઈ જવો. જ્યારે પણ કોઈને તાવ આવતો હોય એ વખતે કહેતા હોય કે મોઢું કડું થઈ ગયું છે,
2: બહુ કડું થઈ ગયું, પાણી કડું લાગે, ખાવાનો સ્વાદ ના આવે.
0: હા, તો આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ ખાવાથી એ આસ્ય વૈરસ્ય મોઢાની કડવાશ જતી રહેશે. પછી શરીર પર થતા બળતરા અને લોહીમાં રહેલી ગરમી ના કારણે વિવિધ ચામડીના રોગો માં પણ દ્રાક્ષ થી ફાયદો થશે. વાયુની શરીરમાં અવળી ગતિથી ઘડીએ ઘડીએ ઓળકાર આયા કરે, વારંવાર એડકી આવે, પેટ ફૂલાઈ જાય, હવે સંજોગોમાં સંચળ વાળા પાણી સાથે કાળી દ્રાક્ષ પલાળી રાખવી, એને મસળી અને એનું જે કઈ શરબત બને છે એ પીવાથી આ રીતે ઉદાવર્ત મટી શકે.
1: આ ઘણા એટલે દ્રાક્ષની ગોળી બનાવે છે મુખવાસ તરીકે
0: લેવાની, દ્રાક્ષવટી ને બધું આ રીતની જ ફોર્મ્યુલેશન છે કે જેનાથી તમારી પાચન શક્તિ સુધરે છે અને વાયુની ગતિને નિયંત્રિત રાખી શકે.
2: એટલે સંચરવાળું પાણી ને દ્રાક્ષ એટલે દ્રાક્ષવટી.
0: પછી શ્વાસના રોગમાં કામ લાગે. હવે શ્વાસનો રોગ કેવો છે કે બે પ્રકારે, એટલે કે ફેફસાની નબળાઈથી અને બીજો એનિમિયાને લીધે. તો એકનું કારણ ફેફસાની નબળાઈ છે, બીજું એનિમિયાને લીધે છે. એનિમિયા એટલે હિમોગ્લોબિન શરીરમાં ઘટી જવું,
1: બરાબર, લોહ તત્વની ઉણપ.
0: હા, જેમાં શરીર નબળું થાય, થાક લાગે અને શ્વાસ ચડે.

0: તો આ બંને પ્રકારના શ્વાસની તકલીફમાં દ્રાક્ષ ફાયદો કરી આપશે.
1: એટલે આપણે જેને કહીએ છીએ પાંડુતા, કહીએ પાંડુરોગ,
0: હા પાંડુતા. તો ફેફસાની નબળાઈથી જ્યારે શ્વાસ રોગ અથવા શ્વાસ ચડતો હોય
2: બરાબર,
0: એવા સમયે ફોડેલા હળદર મીઠાવાળા ચણા અને દ્રાક્ષ દરરોજ ખાવા, એનાથી ફેફસા ચોખ્ખા થશે અને શ્વાસની જે તકલીફ પડે છે એમાં ધીરે ધીરે રાહત મળશે અને ફેફસા મજબૂત પણ થાય. અને એનિમિયામાં જ્યારે લોહીનું પ્રમાણ હિમોગ્લોબિન ઓછું થયું હોય ત્યારે થાક લાગી અને શ્વાસ ચડે છે, આવી પરિસ્થિતિમાં દ્રાક્ષનું નિત્ય સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબિનની ટકાવારી સુધરી અને શ્રમજન્ય શ્વાસ મટશે.
2: બરાબર.
0: બીજું, દ્રાક્ષ આંખો માટે પણ હિતકારી છે.
2: અચ્છા.
0: દ્રાક્ષ ખાવાથી લાંબા સમય સુધી આંખને સાજી રાખી શકીશું.
2: સરસ સરસ.
1: એટલે વિટામિન ઈ નું પ્રમાણ હશે એમાં.
0: હા, વિટામિન એ ઈ તેમાંથી મળી જાય. ઉંમર વધતાની સાથે મગજમાંના કોષો નબળા થતા જાય, આની અંદર પણ કાળી દ્રાક્ષ ખૂબ ફાયદો કરશે. કોષોનું જે ડીજનરેશન છે, કોષોને ડીજનરેશન થતા અટકાવશે.
1: એટલે કોષ છે મરી જતા અટકે ટૂંકમાં.
0: હા
1: બરાબર. પણ આમ એક એવું કહેવાય છે ડોક્ટર ઋષિકેશભાઈ કે કાળી દ્રાક્ષ છે એ ડાયાબિટીસ વાળાને લેવામાં સાવચેત રહેવું પડે, સાચું?
0: હા, કાળી દ્રાક્ષ ડાયાબિટીસ વાળાને સાવચેતી એટલા માટે લેવી કે એમાં ફ્રુક્ટોઝ હોય.
1: અચ્છા. શર્કરાનું પ્રમાણ
0: હોય. શર્કરાનું પ્રમાણ હોય. પણ જે ખાંડ દરરોજ આપણે ખાઈએ છીએ એના કરતા એ ઓછી નુકસાનકારક.
1: અચ્છા.
0: તો કાળી દ્રાક્ષ નું શરીરમાં શુગર લેવલ વધારવાની ક્ષમતા છે એ આપણે ખાઈએ છીએ એની એ ખાંડ કરતા તો ઓછું જ છે.
1: ઓછી છે. એટલે ખરેખર તો ખાંડ ન ખાવ ને દ્રાક્ષ ખાવ તો ચાલે.
0: હા, ખાંડ નહીં ખાઈને દ્રાક્ષ ખાશો તો વાંધો નથી.
1: વાંધો નથી.
0: ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. તો દ્રાક્ષની અંદર ફાઈબર પણ હોય.

0: નહીં ખાઈને દ્રાક્ષ ખાશો તો વાંધો નથી.
1: વાંધો નથી.
0: ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. તો દ્રાક્ષની અંદર ફાઈબર પણ હોય છે અને જોડે ફ્રુક્ટોઝ છે, એટલે આંતરડાની અંદરથી જે ફ્રુક્ટોઝનું એબ્ઝોર્પ્શન થવાનું છે, જે શોષણ થવાનું છે, એ ધીરે ધીરે થશે, કારણ કે એમાં જોડે ફાઈબર પણ છે. એટલે જેટલું ખાંડથી ડાયાબિટીસ વાળાને નુકસાન છે એના કરતા નુકસાન ઓછું છે.
1: એટલે હું માનું છું કે દ્રાક્ષ તો આપણને બહુ ઉપયોગી ફળ છે, કોઈ સવાલ જ નથી.
2: પછી દ્રાક્ષ પછી બહુ જ પ્રચલિત છે નાના મોટા બધાના ઘરમાં, કેળા તો હોય જ. એટલે તમે સામાન્ય માણસની પાસે જો તો એમની પાસે કેળા હોય, અને પૈસા વાળા પાસે પણ કેળા હોય.
1: પણ એમાં કેળામાં ગેરમાન્યતાઓ પછી એટલી જ છે, એમ કે નાના છોકરા ન ખવડાવો, ભારે પડે ને આવું છે.
2: એટલે જેને શરદીનો કોઠો હોય ને એમ કે ઈલાયચી થોડીક અંદર નાખીને પછી ખવડાવવાનું, ને કોરું નહીં ખવડાવવાનું, ને ખાધા પછી પાણી નહીં પીવાનું, ને ઘણી બધી માન્યતા ગેરમાન્યતા છે. તો કેળા વિશે આપણે જાણીએ,
0: આ બધી માન્યતાઓનું આજે સોલ્યુશન આવી જશે. જેમ કીધું, કેળા ખાધા પછી પાણી પીવું નહીં, કે પછી ઈલાયચી સાથે ખાવા. તો ઈલાયચી સાથે કેળા ખાવા ખૂબ સારા છે. તો કેળા પચવામાં ભારે જ છે, ચીકાશ વાળા, શરીરમાં કફને વધારશે, પિત્તનું શમન કરશે, બળ અને વીર્યને વધારશે, ગળ્યું અને તુરા રસ વાળું છે. શરૂઆતમાં ગળ્યું લાગે અને પાછળથી
1: તુરું લાગે.
0: એની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ, વિટામિન સી, વિટામિન B6 આટલી વસ્તુઓ કેળામાંથી મળશે.
2: કેળામાં વિટામિન સી પણ હોય?
0: હોય છે. અને આપણને બધાને ખબર છે કે કેળા ખાવાથી કેલ્શિયમ વધે છે, પણ કેળાની અંદર ખરેખર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું છે. પણ એ શું કરે છે કે કેલ્શિયમનું શોષણ શરીરમાં વધારી આપશે.
1: અચ્છા,
0: એટલે કેલ્શિયમ વધારવા વપરાય છે.
1: તો એનો અર્થ કે કેળા ખાધા પછી કેલ્શિયમની વાળી બીજી વસ્તુઓ ખાવી જરૂરી છે.
0: હા, એટલે જ આપણે ઘરમાં દૂધ કેળા ખાઈએ.
2: હા, હું એ જ પૂછતી હતી કે દૂધ કેળા ખાવા સારા ને?
0: દૂધ કેળા ખાવા ખૂબ સારા, એટલે દૂધની અંદરથી કેલ્શિયમ મળશે અને કેળા એ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધારી આપશે. એટલે દૂધ કેળા એ રીતે હાડકા મજબૂત કરવા વાપરવા.
2: અને આપણી વર્ષો જૂની કહેવત છે કે બધું સારું હોય ને તો ઘી કેળા છે. એ ઘી કેળા પણ સારા જ ને ખાવામાં?
0: એનું પણ સમજાઈ દઉં. પાચન શક્તિ સુધારવા, ગેસ્ટ્રિક પેપ્ટિક અલ્સર, એટલે
1: આંતરડાની અંદર જે ચાંદા છે,
0: આંતરડાની અંદરના ચાંદા, એને મટાડવા માટે, એસિડિટી મટાડવા માટે કેળાને ઘી સાથે ખાવા.
2: એટલે કહેવાતું હશે કે તારે તો જીવનમાં ઘી કેળા જ છે,
1: એટલે એસિડિટી ટૂંકમાં મટી જાય.
0: કેળાનો ઉપયોગ કરીને શરીરની ચરબી ઘટાડવી હોય તો કેળાને મધ સાથે ખાવાના.
2: બધા કે કેળા ખાવાથી તો ચરબી વધે, શરીર વધે.
0: મધ એનો જે કફ કરવાનો ગુણ છે એને કાપશે.
1: અચ્છા,
0: તો કેળાને મધ સાથે ખાઈશું તો એનો કફ સાચી જગ્યાએ વપરાશે, જેમ કે સાંધાને મજબૂત કરશે. સાઇનોવિયલ ફ્લુઇડ, સાંધાની અંદરનો જે ચિકાસ છે એને સુધારવું હશે તો કેળાને મધ સાથે ખાઈશું. કેળાનો ઉપયોગ કરીને વજન વધારવું હોય તો શીરો અને કેળા, જે સત્યનારાયણની કથાનો પ્રસાદ.
1: અચ્છા, શીરો અને કેળા.
0: તો કેળા વાપરીને વજન વધારી શકાશે. ઓછા પ્રમાણમાં ખોરાક લઈ અને વધુ પોષણ જોઈતું હોય તો શીરો અને કેળા એ બેસ્ટ કોમ્બિનેશન છે.
1: અચ્છા,
0: એટલા માટે સત્યનારાયણની કથાનો પ્રમુખ પ્રસાદ
1: કેળા અને શીરો છે, અને એ પણ સાથે જ આપવામાં આવે છે,
2: અને ભગવાનનો ફોટો પાછો કેળના પાન ઉપર જ હોય છે.
0: તો કેળાથી ઓજ, રસ ધાતુ, શુક્ર ધાતુ સુધરે છે. એના કારણે સ્ત્રીઓમાં કસમય વારે ઘડીએ માસિક આવતું હોય, જેને પોલીમેનોરિયા કહેવાય છે, અને વધુ પ્રમાણમાં આવતું માસિક, મેનોરેજિયા, સુધારવા માટે પણ કેળા વાપરી શકો છો. આની માટે પણ કેળાને ઘી સાથે ખાવા.
1: અચ્છા,
0: રક્તની અંદર રહેલા પિત્તને સુધારીને બીમારીમાં લાભ આપશે.
1: એટલે લોહીમાં જે પિત્ત છે એને દૂર કરે કેળા. વાહ. કેળામાં પણ

0: એક સાથે ઘણા આયનની વાત કરે છે, લોહ તત્વ છે, એટલે લોહ તત્વ કઈ રીતે?
1: એ રીતે લોહ તત્વ અને કેલ્શિયમ આ બધું ક્યાં વધારી આપશે, એનું એબ્સોર્પ્શન સુધારી આપશે.
0: અચ્છા, એટલે મૂળ એની અંદર હોય કે ન હોય પણ એ શરીરમાં જ્યાં બીજો ફરક લીધો એમાંથી આવશે,
1: એમાંથી આવશે, એમાં એબ્સોર્પ્શન, એનું શોષણ સુધારી આપશે.
0: બરાબર છે.
2: બસ તો હવે કેલ્શિયમની વાત કરી અને વિટામિન સી ની વાત કરી, તો ખરેખર ભરપૂર તો નારંગીમાં હોય છે વિટામિન સી, તો નારંગીની વાત કરીએ. હવે
1: લીંબુ,
2: લીંબુ અને નારંગી,
1: તો આ એક આખું સાઇટ્રસ ફ્રૂટ નું ગ્રુપ છે,
2: કુળ છે, એક કુળ કહેવાય.
1: તો એમાં લીંબુ આવી ગયું, બીજોરું, નારંગી, સંતરા અને મોસંબી.
2: અચ્છા,
1: આ બધું સાઇટ્રસ ફ્રૂટમાં આવશે. આ બધા ફળો વાતશામક, વિટામિન સી થી ભરપૂર,
2: ખાટા.
1: હમણાં રૂચિકારક દાળમ ને કીધું ને, એ રીતે આ પણ અન્ન ની અંદર રૂચિ ઉપજાવશે, પાચન શક્તિ સુધારશે. રસ ધાતુ ને પોષણ આપીને ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરી આપશે. તો આ જેટલા બી ફળો છે સાઇટ્રસ ફ્રૂટ, એ હિમોગ્લોબિન સુધારવા જો વાપરવા હોય તો દરરોજ બે વખત જમ્યા પહેલા અડધો ગ્લાસ નારંગી સંતરાનું જ્યુસ અથવા લીંબુનું શરબત જમ્યા પહેલા લઈ લેવું,
2: ખાંડ વગરનું,
1: ખાંડ વગરનું. અને જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકોને ખાંડ કે સાકરનો બી કોઈ બાધ નથી.
2: બરાબર છે.
0: એક ડોક્ટર સાહેબ વચ્ચે પૂછી જવું, કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી એટલે કેળામાં ઉત્તર ભારતમાં ચીર કરીને વચ્ચે લીંબુ નીચોઈને ખાવાની એક રિવાજ છે, એ શેને કારણે હશે?
1: એ કેળાની અંદર જે નુકસાનકારક તત્વ તમે કહ્યું કે જેમ
0: કફ
1: ને વધારશે એને કાપવા માટે.
0: અચ્છા, લીંબુનો રસ નીચો એટલે.
1: હા, લીંબુની જે ખટાશ છે એ કેળાને અંદરના ક્લેદ અને કફ કરવાની વસ્તુને મીટાવી દેશે.
0: બરાબર છે, એને કારણે આ ખાટા ફળોની આપણે વાત કરતા.
1: પછી ખાટું ફળ છે એ પથરીને કાઢવા માટે બી વપરાશે.
2: અચ્છા,
1: તો સાઇટ્રસ ફ્રૂટના રસ સાથે પાષાણ ભેદ અને સાજીખાર એ બધું ભેગું કરી અને પથરી કાઢવા માટે પણ વપરાશ કરવામાં આવે છે.
2: બરાબર છે.
1: પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી કે 8 mm કરતા નાની પથરી હોય તો જ આ પ્રયોગ કરવો, નહીતર કોઈ વૈદ્ય નિષ્ણાત સાથે જઈને તમારે સલાહ લેવી જોઈએ.
0: બરાબર.
1: એના ઉપરાંત બીજોરું ખાસ છે, સ્વાદ અનુસાર સંચળ નાખેલો બીજોરાનો રસ પાચન સુધારશે અને અપચન સાથે પેટનો દુખાવો થયો હોય એવી પરિસ્થિતિમાં તમને પેટનો દુખાવો મટાડી આપશે.
2: બરાબર છે.
1: અને કબજિયાતથી મુક્તિ આપે છે. આહારમાંથી પોષક તત્વો અને આહાર રસનું આંતરડા થકી થતું શોષણ સુધારી શરીરને સુદૃઢ બનાવશે.
2: બરાબર.
1: શરીરનો મેદ પણ ઘટાડશે. એના ઉપરાંત એ ધીધૃતિ સ્મૃતિ મેધા ને વધારે છે, યાદ શક્તિ, વિચાર શક્તિ અને હાજર જવાબીતા.
0: અચ્છા,
1: આ બધું બીજોરાની અંદરથી મળશે.
0: બીજોરાની ઓળખ તરીકે, ફળ તરીકે બીજોરું
1: આપણે ગુજરાતમાં તો બીજોરું બીજોરાના નામથી જ મળે છે. અને લીંબુ કરતા મોટું, નારંગી કરતા પણ મોટું હોય છે અને પીળી છાલ હોય છે, જ્યારે પાકું હોય ત્યારે પીળી છાલ હોય છે. તો અમારે આણંદ સાઈડ તો બીજોરું માર્કેટમાં બીજોરાના નામથી મળી જાય છે.
0: બરાબર.
1: બીજો એક ઉપયોગ એનો કહું તો બીજોરાની છાલનો ભૂક્કો એ નાના બાળકોને કરમિયા મટાડવામાં પણ કામ લાગી શકે છે.
2: અચ્છા. પછી ચીકુ આવે છે, એ ગળ્યું જ હોય છે, મીઠું જ હોય.
1: હા,
2: જો કડક હોય, પાકા ના હોય તો થોડુંક તુરું લાગે પણ બાકી તો ચીકુ તો બધા મીઠા જ હોય છે.
1: એટલે ચીકુ તો
0: કાચું હોય તો જીભ પણ ચીકણી
2: થઈ જાય.
1: ચીકુ હંમેશા પાકું જ ખાવું.
0: અચ્છા.
1: અને એનો સારામાં સારો ફાયદો લેવા માટે મિલ્ક શેક બનાવીને
2: પીવું. ચીકુ નું જ્યુસ બેસ્ટ.
1: ચીકુ ઠંડક આપશે, શરીરની ધાતુઓને પોષણ આપશે, માંસની વૃદ્ધિ કરશે અને એસિડિટીથી પીડિત વ્યક્તિ ચીકુનો મિલ્કશેક પીશે તો એની એસિડિટીમાં રાહત
2: રાહત જ, ઠંડુ છે.

0: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
1: નમસ્કાર મિત્રો, બે બે રવિવારથી ફળો વિશે ચર્ચા કરવા છતાં હજી ઘણી વાતો બાકી છે.
0: બિલકુલ,
1: બસ આજ તો છે આપણી જૈવ વિવિધતાની સમૃદ્ધિ.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ આ જૈવ વિવિધતાના જતન સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. તમે પણ તેમાં સક્રિય સાથ આપો.
1: આ વિશે તમારે કંઈ જાણવું કેવું હોય તો અમને કહો ગમે ત્યારે.
0: એ માટે ફોન નંબર તો એક જ છે,
1: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એક જ છે.
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: તો આવતા રવિવારે કેટલાક દેશી વિદેશી ફળો વિશે વધુ વાત કરીશું અને ગૌરવથી ગાઈશું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: વિશેષ જયમાલા કાર્યક્રમ આપ સુનેંગે બસ.

0: चमके डगमग डगमग नैया डोले रिम
1: बेन
2: हाँ?
1: जो
2: हैप्पी बर्थडे टू यू
1: देखा डो वाह मारो फेवरेट कलर
2: हमेशा शॉपिंग
3: आई नो माँ खर्च करवानी आज तो उम्र छे राइट
4: सेविंग करवानी पण आज उम्र छे
5: आई नो पप्पा सेव करो योग्य जगह रोकाण करो रकम पर ब्याज मड़शे जेने फरीती रोकाण करता ब्याज मड़तो रहेशे आई नो ना आरबीआई कहे छे
2: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
6: નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ વિમાન મથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમણે દેશવાસીઓને કરેલી અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે

0: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
1: શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વખતે 2500થી વધુ જગ્યા પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણના સિદ્ધપુરમાં પણ તમામ લોકોએ મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદોને ઓળખી તેમની પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. આંકડાઓના આધારે શાળાએ આવવાનું બંધ કર્યું હોય તેવી બાળકીઓને શોધી તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવાની વ્યવસ્થા કરાશે, તેમજ રસીકરણમાં રહી ગયા હોય તેવા લોકોનું રસીકરણ કરાશે. ગાંધીનગરથી પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ વાત કહી હતી.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો, અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
1: શ્રી શાહે કહ્યું હતું કે માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે બાળકોના આરોગ્ય માટે હેલ્થ પાસપોર્ટનું વિમોચન ઉપરાંત સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે પીએમ ઇલેક્ટ્રિક બસ સેવાના પ્રથમ તબક્કા હેઠળ 40 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. બાળ લકવા નાબૂદી માટે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત શરૂ થયેલા આ રસીકરણ હેઠળ રાજ્યના 0 થી 5 વર્ષના 83,49,000 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ માહિતી આપી.
3: પૂરા ગુજરાતની અંદર બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાનો કેફી પદાર્થ સાથે જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ બેંકોકથી આવેલા એક મુસાફરના બેગમાંથી ચાંદીના રંગના પોલિથીન પેકેટ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરતા તેમાંથી 10,911 ગ્રામનો કેફી પદાર્થ મળી આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
4: અગર બાત કરીએ હારી વર્ષા કી તો ડે 1 મેં ભી થોડા એક્સપેક્ટેડ જો વેસ્ટ એમ્પી

0: लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे छोटा उदयपुर, नर्मदा, तापी, डाउन, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है।
1: અમદાવાદમાં યોજાયેલી એશિયન વોલીબોલ મહામંડળ એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં યજમાન ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ભારતે બહેરીનને 3-1 હરાવી આ સિદ્ધિ મેળવી. ભારતે પ્રથમ સેટ 25-23 જીતી ભવ્ય શરૂઆત કરી હતી. જોકે બહેરીને બીજા સેટમાં 25-23 જીત મેળવી મેચમાં 1-1 બરાબરી કરી લીધી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક પ્રદર્શન કરતા ત્રીજો સેટ 25-21 અને ચોથો સેટ 25-17 જીતી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અગાઉ સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું અને આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ પણ મજબૂત કર્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણની જાળવણી અને હરિયાળા આવરણને વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન ડિંડોલી ખાતે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાટીલે પ્રકૃતિના સંવર્ધનને આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી ગણાવી છે.
2: आज इस प्लॉट के ऊपर एक साथ आज 25,000 वृक्ष एक जगह पर लगा है. मियावाकी की योजना के अनुसार बहुत जल्दी ही ये वृक्ष बड़े हो जाएंगे और ये सभी जो वृक्ष लगाए ऑक्सीजन युक्त ये वृक्ष है. इसके कारण शहर में ऑक्सीजन भी बढ़ेगा, लोगों को जो हवा में ऑक्सीजन की आवश्यकता है धीरे धीरे पॉल्यूशन के कारण उसके अंदर जो कमी आ रही है उसको कम करने के लिए ये ऑक्सीजन युक्त वृक्ष लगाना ये अत्यंत आवश्यक है.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાન મથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
4: आई एम हियर. तने नहीं आने मोबाइल चार्ज करवो हतो
5: दिमाग चार्ज कर
4: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक
5: जोयो
4: पप्पा हूँ पे करू छू नो सिग्नल हवे शू करीश फ्री वाईफाई छे ने
5: बुद्धू सुधरी जा
4: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેસેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં PM ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત, ફાન્સમાં અત્યાર સુધી 1000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિ ભારત અને સેસેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી છે. વિક્ટોરિયામાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેસેલ્સના રાષ્ટ્રપ્રમુખ પેટ્રિક હર્બીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષા આર્થિક સમૃદ્ધિ દ્વારા પૂરક બને.
1: મેરી યાત્રા એસે ઐતિહાસિક અવસર પર હો રહી હૈ જબ સેસેલ અપની સ્વતંત્રતા કે 50 વર્ષ પૂરે કર રહા હૈ और हम भारत सेशेल राजनयिक संबंधों की भी 50वीं वर्षगांठ मना रहे हैं. इन 50 वर्षों की यात्रा में हमने मित्रता को विश्वास में, विश्वास को सहयोग में और सहयोग को जन कल्याण में बदला है. हिंद महासागर ने भारत और सेशेल के संबंधों को सींचा है.
0: બંને દેશ વચ્ચે કૃષિ, નાણાં, અવકાશ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં કરારોનું આદાન પ્રદાન થયું. દરમિયાન સેસેલ્સના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી

0: નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશી નેતૃત્વ, ટકાઉ વિકાસ અને આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સહિતના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આબોહવા કાર્યવાહી યોગ્ય, જવાબદારીપૂર્ણ અને સમાન હોવી જોઈએ. સેસેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ અને ભારત બંને વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે તેવું વિશ્વ ઇચ્છે છે. શ્રી મોદીએ કહ્યું કે હિન્દ મહાસાગર માટેના ભારતના દ્રષ્ટિકોણમાં સેસેલ્સનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે હિન્દ મહાસાગર ભારત અને સેસેલ્સને અલગ કરતું નથી, પરંતુ બંને દેશોને જોડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૂન મહિનામાં સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાન સાથે ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે દેશમાં હાલમાં આવા વધુ 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે આનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરી. આ વર્ષે આ કાર્યક્રમ 2500થી વધુ સ્થળોએ યોજાયો હતો. તેમણે કહ્યું કે ભારત અમદાવાદમાં વિશ્વ યોગ સ્પર્ધામાં 102 સુવર્ણચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીતી ટોચના સ્થાને રહ્યું. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અપીલના પ્રતિભાવમાં કેટલાક સ્થળોએ નાગરિકોએ એકતા દર્શાવી અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રાને અસ્થાયી રૂપે મુલતવી રાખી.
1: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે. લોગો સે કહા થા કે વિદેશ મેં છુટ્ટિયાં મનાને સે બચે. લોગો સે कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी. किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશભરના લાખો પરિવારોને અકસ્માત વીમો પૂરો પાડી રહી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે શ્રી મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ દુઃખદ મૃત્યુના કિસ્સામાં નજીકના સગાને 2,00,000 રૂપિયા સુધીનું રક્ષણ મળે છે. અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે અને આશરે 1.1 મિલિયન પરિવારોને આશરે 22,000 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજી અને યાંત્રિક બુદ્ધિમત્તાના વર્તમાન યુગમાં આપણી સર્જનાત્મકતાને કેવી રીતે જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં PM ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન થયા છે. તેમણે કહ્યું માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: PM ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની આ સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
0: તેમણે કહ્યું કે PM फेमिली केयर ट्रेकर डैशबोर्ड नमा

0: માધ્યમથી સગર્ભ માતાઓ તેમજ 18 વર્ષ સુધીના બાળકોને ઓળખી તેના સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને ગ્રામીણ કામદારો માટે આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્યોના હિસ્સા સહિત 1,51,000 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી ચૌહાણે ગ્રામીણ આંતરિક ઓડિટ પોર્ટલ પણ લોન્ચ કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર જમ્મુ અને કાશ્મીરની 3 દિવસની સત્તાવાર મુલાકાતે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ કાશ્મીરમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે, જેનો હેતુ મતદારો અને સાથે જોડાણ અને પાયાના સ્તરની ચૂંટણી પહેલની સમીક્ષા કરવાનો છે. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત છે. ફ્રાન્સ, જર્મની અને ચેક રિપબ્લિક સહિત અનેક દેશોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં ગરમીને કારણે બુધવારથી અત્યાર સુધીમાં 1,000 લોકોના મોત થયા છે, જેમાં 85% વૃદ્ધોનો સમાવેશ થાય છે. જ્યારે જર્મનીના કેટલાક ભાગોમાં જંગલમાં આગ ફાટી નીકળતા કટોકટી સેવાઓ પર દબાણ વધ્યું છે. તો હંગેરીમાં ડેન્યુબ નદીમાં પાણીના તાપમાનમાં વધારો થવાથી પરમાણુ વીજ એકમ પર અસર થઈ છે. પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા. અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત. ફ્રાન્સમાં અત્યાર સુધી 1,000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Is Akashvani. We now bring you the English version of Honorable Prime Minister Shri Narendra Modi's Mann Ki Baat broadcast earlier this morning at 11 on the national network of Akashvani.
2: My dear countrymen, Namaskar. It gives me immense joy to connect with all of you once again through Mann Ki Baat. Half of the year 2026 is drawing to a close. Over these 6 months, we've discussed numerous achievements of our countrymen in Mann Ki Baat. In June as well, the nation has attained certain achievements that fill every citizen with pride.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
0: હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
5: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાત

આત્મા ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વીતવામાં છે. આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશીપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કાર પુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ. આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ

કિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે, હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી. અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ,
અસમમાં એક પક્ષી મળ્યા.

આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આર્મીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન

પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય

અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. અસે તો બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રોડ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રોડ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રોડ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રોડ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રોડ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય. તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે.

0: પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું જ છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તમારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
4: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
5: ચિત્રલો કાર્યક્રમ કા શેષ ભાગ અંતરાલ કે ઉસ પાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં અને 11:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: But the vision of Pehle Teen Saal Sampurna Dekhbhal, recognizing the critical importance of the first 3 years of life for child survival, growth, nutrition and early brain development. In the ICC Women's T20 World Cup, Australia defeated India by 6 wickets in their final Group A match at Lord's, London. Earlier, opted to bat first, India posted 170 runs, losing 4 wickets in the stipulated 20 overs. In reply, Australia scored 172 runs for 4 wickets in 19 overs. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રા અહીં જ પૂર્ણ કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.